ટોપલામાં મૂકી વસુદેવ હાલી નીકળ્યા. મથુરામાં તો રહેવાય નહીં. મામા કંસનો કાળ હતો, સામે કાંઠે જવું તું ગોકુળિયું ગામ હતું, જેમ આપણું સાંપા ગામ છે ને એવું નાનકડું ગોકળિયું ગામ. અને યમુનાજીને કાંઠે આવ્યા, યમુનાજીને ખબર પડી અખિલ બ્રહ્માંડનો નાથ આવ્યા છે. એ બે કાંઠે ભરપૂર યમુનાજી હતા, એને માર્ગ આપી દીધો અને સામે કાંઠે ગયા. ગોકુળમાં પહોંચ્યા. હવે ગોકુળની સ્થિતિ કેવી હતી એનું જો વર્ણન કરતા હોય કવિ કાગબાપુ,

ભવસાગરના મોતી કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી આપ માણી રહ્યા છો. કાર્યક્રમમાં હવે સાંભળીએ પામેલા જૈનની

0: શ્રોતાજનો, આ સાથે જ આજનો ભવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી કરવામાં આવ્યું અને હવે આપ સાંભળશો રામચરિત માનસ ગાન. અમે અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું.
1: માનસ ગાન.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ગાયક કલાકાર હતા હરિહરન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: એફએમ બેન્ડ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સવારના 6:45 થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ એક વિચાર. યોગ એક જીવન કલા. આપણા વ્યક્તિગત, સામાજિક તથા રાષ્ટ્રીય જીવનમાં યોગ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. તેથી યોગ શું છે એ બરાબર સમજી લેવું જરૂરી છે. યોગનો શાબ્દિક અર્થ છે જોડાણ, મિલન. ગણિતમાં કોઈ એક સંખ્યા બીજી સંખ્યા સાથે જોડાય તો તેને યોગ કહેવાય છે. આધ્યાત્મમાં સ્વયંને આ સુંદર સૃષ્ટિ અથવા સૃષ્ટિના કણ કણમાં, જળ પદાર્થોમાં, ચેતન પ્રાણીઓમાં, વ્યાપક સૃષ્ટિ રૂપ સચ્ચિદાનંદ પરમ તત્વ પરમાત્મા સાથે જોડવાનો તથા પોતાની અભિન્નતા અને એકતાનો અનુભવ કરવો તેને યોગ કહેવામાં આવે છે. પ્રતિક્ષણ દ્રઢતાથી પ્રયાસ કરીએ અને બધા એકસાથે મળીને એકબીજાના કલ્યાણની ભાવનાથી કાર્ય કરીએ, એક થઈને બોલીએ, એકબીજાને આગળ વધવામાં મદદ કરીએ, સ્વયંને આ જ સૃષ્ટિમાંથી ઉત્પન્ન થયેલ, એના દ્વારા જ ઉછરાયેલ, એના જ સાધનો દ્વારા, એની સુવ્યવસ્થા દ્વારા બધાને પ્રેમ, સુખ, શાંતિનો સંદેશ આપતા આપતા એમાં જ વિલીન થઈને ફરી એમાં જ ઉત્પન્ન થવાનો અનુભવ કરવો એ યોગ છે. સાધના જે આપણા પ્રાચીન સાહિત્યમાં લખવામાં આવી છે, જેનાથી આપણો સર્વાંગી શારીરિક, માનસિક, બૌદ્ધિક, વ્યવહારિક તથા આધ્યાત્મિક વિકાસ થાય છે, જેનાથી આપણે આ સૃષ્ટિને સુંદર, સુખદ અને સુવ્યવસ્થિત પ્રાણી માત્ર માટે કલ્યાણકારી બનાવવાની દ્રઢતા તથા કુશળતાથી સ્વાર્થ ભાવને છોડીને વધુમાં વધુ પ્રસન્નતાનો અનુભવ કરતા કરતા કાર્ય કરવા યોગ્ય બની શકીએ છીએ. યોગ આપણને પ્રકૃતિના બધા ભેદોને, બધા જ જળ પદાર્થો તથા ચેતન પ્રાણીઓના ગુણ, કર્મ, સ્વભાવની જાણકારી પ્રાપ્ત કરાવીને સર્વના કલ્યાણ માટે ઉપયોગ કરવા યોગ્ય બનાવે છે. યોગ કુટુંબ કે સમાજથી વિમુખ થઈને, એમને છોડીને વ્યર્થ, અકર્મણીય જીવન વ્યતીત કરવાનું શિક્ષણ નથી આપતો. એ સમાજમાં જ રહીને સમાજના વિકાસ માટે પ્રસન્નતાપૂર્વક પ્રેમમય, આનંદમય અને ક્રિયાશીલ જીવન જીવવાની પ્રેરણા આપે છે. યોગ આપણી આંતરિક શક્તિઓને જાગૃત કરે છે. યોગ આત્મ જાગૃતિ અને આત્મવિકાસનો વિસ્તાર છે. યોગ આત્મા, મન, પ્રાણ તેમજ ઇન્દ્રિયોમાં એકતા અને અનુશાસન સ્થાપિત કરે છે. યોગ સત્યમ, શિવમ, સુંદરમ, યુક્ત, ક્રિયાશીલ, આધ્યાત્મિક જીવન જીવવાનું શિક્ષણ આપે છે. યોગ અસત્યમાંથી સત્ય તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, અવિદ્યામાંથી વિદ્યા તરફ, અંધકારમાંથી પ્રકાશ તરફ, વિરોધમાંથી સુસંવાદિતા તરફ, વિભાજનમાંથી એકતા તરફ, મૃત્યુમાંથી અમૃતત્વ તરફ જવાનું શીખવે છે. સૃષ્ટિના સંચાલક, નિરાકાર, સર્વવ્યાપક પરમ તત્વે આ સૃષ્ટિના પ્રત્યેક પદાર્થ કે પ્રાણીનું નિર્માણ આ સૃષ્ટિની સુવ્યવસ્થા માટેના કોઈને કોઈ વિશિષ્ટ કાર્ય માટે કર્યું છે. એ જ રીતે પ્રત્યેક માનવીની રચના પણ કોઈને કોઈ ઉદ્દેશ્યની પૂર્તિ માટે કરવામાં આવી છે અને એ અનુસાર જ બુદ્ધિ અને શક્તિ પ્રત્યેક

માનવીને મળી છે। આ માનવ શરીર અપાર શક્તિઓ અને ક્ષમતાઓનો ભંડાર છે। જો આપણે યોગ દ્વારા સાધના કરીને એ શક્તિઓને જાગૃત કરી લઈએ તો આ સૃષ્ટિની સુવ્યવસ્થા માટે, રોગો અથવા અન્ય કુદરતી આફતોથી બચવા માટે સક્ષમ બની શકીએ। માનવ જીવન અત્યંત મૂલ્યવાન છે, એ ચિંતાઓ તથા કુંઠાઓ ગ્રસ્ત હેતુ વગરનું જીવન જીવવા માટે નથી। પ્રત્યેક માનવી ભગવાનનો સાકાર પ્રતિનિધિ છે। આપણે આપણી શરીર પ્રત્યેની જવાબદારીઓ સમજીએ, એને પ્રત્યેક રીતે સ્વસ્થ રાખવાનું છે। આપણા મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ રાખવાનો છે। સ્વાસ્થ્યના દરેક નિયમો પાડતાં અંદરથી અને બહારથી પવિત્ર અને જાગૃત રહેવાનું છે। સ્વયંને નિરાકાર ભગવાનના મહત્વપૂર્ણ શક્તિમાન એવા સાકાર પ્રતિનિધિ સમજીને આ સૃષ્ટિ પ્રત્યેની, સમાજ પ્રત્યેની પોતાની ફરજોનું પાલન કરવાનું છે। માનવી પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે અને કોઈને કોઈ પ્રકારના પોતાના જ આળસ કે દુર્વ્યવહારના કારણે રોગી કે ચિંતાગ્રસ્ત રહે છે। દુઃખ અને સુખ આપણી અંદર જ છે। સુખ દુઃખ ઉન્નતિ પતનનું કારણ આપણે પોતે જ છીએ। આપણે વિપરીત પરિસ્થિતિમાં પણ આપણા જ્ઞાન દ્વારા સ્મિત વેરી શકીએ છીએ અને સારામાં સારી કે અનુકૂળ પરિસ્થિતિમાં અજ્ઞાનવશ દુઃખનો અનુભવ કરીએ છીએ। સારું એ છે કે આપણે પ્રત્યેક પરિસ્થિતિમાં આપણા નશ્વર શરીરની અંદર શુદ્ધબુદ્ધ, સંપૂર્ણ નિર્લેપ, અજર અમર, અવિનાશી આત્માનું દર્શન તથા અનુભવ કરતાં કરતાં પ્રત્યેક ક્ષણે સ્મિતભર્યું, આનંદપૂર્ણ અને ક્રિયાશીલ જીવન જીવીએ। આ સાથે જ આજનો એક વિચાર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી કરવામાં આવ્યું। શ્રોતાજનો, હવે એક નજર કરી લઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા પર। અત્યારે રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં સમાચાર અને 7:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હીથી, તેમજ 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું। 7:20 ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના। સાત વાગીને 45 ગુજરાતીમાં સમાચાર અમદાવાદ કેન્દ્રથી અને 8 દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, 8:15 મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં અમે દિલ્હીથી રિલે કરીશું, 8:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક। નવ વાગ્યાથી 10 સુધી આપ સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમો। 10 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ 10:30 બપોરે 1:30 સુધી આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ। બપોરે 1:30 સાંજે 5:20 સુધી આપ સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહ પ્રસારણ। સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT। કાર્યક્રમ કૃષિ જગત 6:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર। 7:10 દિલ્હી કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળશો, 7:50 ગુજરાતીમાં સમાચાર અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું, 8 અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ હવામહલ, 8:15 સુરમાધુરી, 8:30 ગુજરાતી લોકગીતોનો કાર્યક્રમ, રાત્રે 8:45 સમાચાર સંધ્યા અને 9 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું, રાત્રે 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમો અંતર્ગત સાંભળશો ફિલ્મી ગીતો, રાત્રે 10 હિન્દી ફિલ્મ સંગીત, 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત, રાત્રે 11 હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલસેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી થશે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળશે. આ ઉપરાંત નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, જેને કારણે આજના દિવસે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠક રદ કરવામાં આવી છે. પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવી એ સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર હોવાનું આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2 ના દ્વારકા હોલ ખાતે આયોજિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાની અધ્યક્ષતામાં સિકલ સેલ એનિમિયા દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.

0: પહેલી જાગૃતતા પહેલા આપણે કુંડળી મેળવતા, એમાં ગ્રહ મળે છે કે નહીં એ જોઈ લે. તો આપણે આ મેડિકલ કુંડળી મેળવી જે વિસ્તારની અંદર વધુ છે જે જાગૃતતા માટે, તો આ મેડિકલ કુંડલી મેળવી લઈએ તો ચોક્કસ પ્રકારે આવનારી પેઢીને, આપણા સંતાન, એમને સંતાનો થવાના, એને આ પીડાદાયક રોગ ગિફ્ટમાં ન આપવો જોઈએ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @news_abad ફોલો કરશો. અરવલ્લી જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિ પથ યાત્રા યોજવામાં આવી રહી છે, જે અનુસંધાને ધનસુરા તાલુકાના શિણોલ ગામે પણ આ યાત્રા યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી હોવાનું સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું.
2: પ્રગતિપથ કાર્યક્રમ અંતર્ગત અમે મોડાસા વિધાનસભામાં પુસ્તકાલય તથા શિણોલ ગામે પણ આવીને તમામ આયુષ્યમાન મંદિરનું પણ મુલાકાત લીધી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારે જે યોજનાઓ બનાવી છે એનો સૌ લાભ લે છે, અને એ લાભ લેવા માટે ગામના સરપંચશ્રીઓ વધુમાં વધુ લાભ લેવા માટે પ્રયત્નશીલ છે.
1: પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં જલાલપોર તાલુકામાં પ્રગતિ પથયાત્રાનો પ્રારંભ કરાયો છે. સીમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી આરંભાયેલી પ્રગતિ પથયાત્રામાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા તથા જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સહિતના લોકોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત આવરણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો મેળવી હતી. નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અમિતા પટેલે આ અંગે વધુ માહિતી આપી.
3: આ એક પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે. તો આઠ ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે, અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે. ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી સાથે સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હલ થઈ રહ્યો છે, એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે.
1: જામનગરમાં એલસીબી અને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓટો રિક્ષાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે હેતુથી વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. અમદાવાદ શહેરના વિવિધ 3 સ્થળોએથી શંકાસ્પદ બનાવટી ઘી મળી આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે કરેલી આ કાર્યવાહીમાં 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. આ મામલે કુલ 31,81,000 રૂપિયાનો જથ્થો કબજે કરી નમૂના તપાસ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ચોમાસું આગળ વધવા તરફ અનુકૂળ સ્થિતિ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે આગાહી કરી છે.
4: अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेरे लिए अधिकतम सबसे ज्यादा अधिकतम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 42.2 डिग्री सेंटीग्रेड, उसके आगे भावनगर 41.4 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41.2 डिग्री सेंटीग्रेड, बीवी नगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 40.8 डिग्री सेंटीग्रेड. बारिश का जो कारण है अभी देखिए जो विंड पैटर्न है साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड चल रहा है और मैसर इनकर्सन भी है, इसके कारण बारिश हो रहा है.
1: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂને 1 વર્ષ પૂર્ણ થશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના વિચારોને પૂર્ણ કરવા વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સેવા પ્રવૃત્તિઓ કરાશે, જે અંતર્ગત 13 અને 14 જૂને રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. તેમણે આ ઘટનામાં અવસાન પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી. રાજ્ય ઉર્જા અને કાયદા વિભાગ મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમરેલી શહેરના પોલીસ ક્વાર્ટર ખાતે 385 લાખથી વધુના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત

0: ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીમાં કમ્પાઉન્ડ દિવાલનું નિર્માણ કાર્ય પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: શ્રોતાજનો, આ સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રથી કરવામાં આવ્યું અને હવે બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અમે અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું.
1: પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી, વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડ સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારત એ શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014 આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનાર બનાવ્યા છે. વિશ્વના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રીના પરિવર્તનશીલ શાસન, વિકાસલક્ષી દેશો માટેના પ્રેમના પ્રયાસો અને સમાવેશી અને આર્થિક રીતે ગતિશીલ ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે એક પત્રમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ વિશ્વના સૌથી મોટા લોકશાહીના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં વારંવાર મૂકેલા વિશ્વાસનો પણ પુરાવો છે. પાપુઆ ન્યૂગિનીના મંત્રી જેમ્સ મારાપેક વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યું છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે તેની ઉજવણી કરવામાં આવશે. શ્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત આ બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટક નેતાઓ પણ હાજરી આપશે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન ગુજરાતના વડનગરમાં આજે તેમના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાંભળીએ એક અહેવાલ.
2: प्रधानमंत्री नरेंद्र मोदी के गृहनगर वडनगर में उनकी 12 वर्षों के सफल शासन के उपलक्ष्य में आज कई विशेष कार्यक्रमों का आयोजन किया जा रहा है. इस अवसर को यादगार बनाने के लिए जिला प्रशासन द्वारा आज शाम 7 बजे ऐतिहासिक शर्मिष्ठा झील पर एक भव्य महाआरती और 10,000 दीपक जलाने की विशेष व्यवस्था की गई है. इसी के साथ प्रदेश भाजपा द्वारा प्राचीन हाटकेश्वर मंदिर में भी कई कार्यक्रमों का आयोजन किया गया है, जिसकी शुरुआत शाम 4:30 बजे स्वच्छ भारत अभियान और स्वच्छता कर्मियों के सम्मान समारोह के साथ होगी. भारतीय जनता पार्टी द्वारा राज्य भर के 18 अलग अलग धार्मिक स्थलों पर एक साथ स्वच्छता अभियान और महाआरती का आयोजन किया जा रहा है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
1: રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા કરતા એનએચઆરસીના અધ્યક્ષ ન્યાયાધીશ વી રામસુબ્રમણ્યમે સાયબર છેતરપિંડીના વધતા જોખમ અને નાગરિકોના અધિકારો અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી રામસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ભારતીયોએ સાયબર છેતરપિંડીને કારણે 52,900 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ગુમાવ્યા છે, જેમાંથી લગભગ 8% નુકસાન ડિજિટલ છેતરપિંડીના કારણે થયું છે. તેમણે આવા ગુનાઓને રોકવા અને પીડિતો માટે નાણાં પરત મેળવવાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ

0: ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક સેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી બે દિવસની સત્તાવાર મુલાકાતે બલ્ગેરિયા અને ફિનલેન્ડ જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બલ્ગેરિયાની તેમની આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ટોચના બલ્ગેરિયન નેતાઓ અને વિદેશમંત્રી સાથે ચર્ચા કરશે. બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર ફિનલેન્ડમાં 14મા કુલતારંતા સંવાદમાં ભાગ લેશે. આ સંવાદનો વિષય બદલતું વિશ્વ, વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક દ્રષ્ટિકોણ છે. ડોક્ટર જયશંકર ફિનલેન્ડના વિદેશમંત્રી અને અન્ય નેતાઓને પણ મળશે. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચી હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરને ઈરાની ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને આ હુમલામાં બે પાયલોટને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકન હુમલા બાદ હોર્મુઝ સમુદ્ર ધુનીને અડીને આવેલા ઈરાની શહેરો સિરિક, મિનાબ, બંદર અબ્બાસ અને કેશ્મા આઇલેન્ડમાં વિસ્ફોટો સંભળાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા અમેરિકન હેલિકોપ્ટરને તોડી પાડવાનો અમેરિકાનો જવાબ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી હતો. ઈરાને પણ આ ક્ષેત્રમાં અમેરિકન બેઝ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. ઈરાની વિદેશમંત્રી અબ્બાસ રાગચીએ જણાવ્યું હતું કે અમેરિકનના દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાએ 8 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 277 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 101 અને કેપ્ટન તિલક વર્માએ 60 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 7 બોલ બાકી રહેતા 279 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી અરશદ ખાન, અનુકુલ રોય, આયુષ બદોની તેમજ વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી. ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. ભારત એ આગામી મેચ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે રમશે. બધી મેચ શ્રીલંકાના દાંબુલામાં રમાશે, જ્યારે ફાઇનલ 21 જૂને રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ બંને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે સિરાજની જગ્યાએ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપ્યું છે. BCCIએ જણાવ્યું હતું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટે સિરાજને આરામ કરવાની સલાહ આપી છે. બેંગલુરૂની સૃષ્ટિ કિરણ સતત 5 ITF જુનિયર ટાઇટલ જીતીને અને ITF વર્લ્ડ ટેનિસ ટૂર જુનિયર્સ J100 ગ્વાટીમાલામાં બીજા ક્રમે રહીને અંડર 13 ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. આ 13 વર્ષીય ખેલાડીએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ITF જુનિયર રેન્કિંગમાં 357મું સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક સ્તરે અંડર 13 ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેણે માત્ર 8 રેન્કિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીની આગાહી કરી છે. કોંકણ, ગોવા અને ઓડિશાના કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. આ દરમિયાન અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં પ્રધાનમંત્રીના સૌથી લાંબા કાર્યકાળ અને POKની સ્થિતિ અંગેના સમાચાર છે. ગુજરાત સમાચાર, નવગુજરાત સમય અને ફૂલછાપ લખે છે કે નવો ઇતિહાસ, મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા, નહેરુને પાછળ રાખ્યા. સંદેશ લખે છે કે POKમાં પાકિસ્તાનનું દમન, ગોળીબારમાં 120ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે જોજીલા ટનલ, શ્રીનગર લેહ આખું વર્ષ જઈ શકાશે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અમદાવાદમાં 3 સ્થળેથી ગાયનું 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, ઈડીનો ઘટસ્ફોટ, સાયબર ફ્રોડ માટે કંબોડિયાના કોલ સેન્ટરોમાં 5,300 ભારતીય સીમકાર્ડ એક્ટિવ અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. 4,399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતાજનો, અત્યારે સવારના 8:30 થઈ છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોક કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતાજનોને આપના દોસ્ત વિનોદ કુમારના પ્યારભર્યા નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત કરીએ બિન ફેરે હમ તેરે ફિલ્મના ગીતથી. સંગીતકાર ઉષા ખન્ના, ગીતકાર ઇન્દિવર, ગીતને સ્વર આપ્યો છે કિશોર કુમારે.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: ફિલ્મનું નામ છે દો રાસ્તે, સ્વર આપ્યો છે.

0: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
1: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
0: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.
0: કામથી નહીં
1: કરું છું. આરબીઆઈ કહે છે,
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
3: આંખે ફિલ્મ નું ગીત.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞ

0: અને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ, 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતાજનો, અત્યારે 9 વાગ્યા છે, તો હવે આપ સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ 10 વાગ્યા સુધી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભરૂચ.
1: વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં ભારતમાં માળખાકીય વિકાસ, આવો સાંભળીએ આ વિષય પર સામૂહિક ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા છે જાણીતા પત્રકાર અને લેખક જયંત પંડ્યા, સેવાનિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યોગેશ પંડ્યા અને જાણીતા રેડિયો જર્નાલિસ્ટ હરેશ પંડ્યા. પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.
2: કેન્દ્ર સરકારના 12 વર્ષની જે લેખાજોખા છે એ લેખાજોખાની આપણે વાત કરી રહ્યા છીએ અને એમાં ખાસ કરીને માળખાકીય વિકાસ જે થયો છે એના ઉપર આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. તો જયવંતભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ.
0: જી,
2: કેન્દ્રની સરકાર, નરેન્દ્ર મોદી સરકાર, એણે 12 વર્ષમાં ઘણા બધા માળખાકીય ફેરફારો કર્યા. આમ તો એમ કહી શકાય કે ભારતની અંદર જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખૂણે ખૂણાને જે માર્ગથી જોડ્યા હતા એ માર્ગ વિકાસ કર્યો, માળખાકીય વિકાસ કર્યો. કદાચ એવું જ એક દ્રષ્ટિબિંદુ એમણે કેન્દ્રમાં પણ અપનાવ્યું છે અને આમ નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાં પણ માળખાકીય વિકાસને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. શું કહેશો?
3: સૌ પ્રથમ તો આપણે ગુજરાતમાં વસીએ છીએ, ગુજરાતની આપણી શ્રોતાવર્ગ છે, એટલે ગુજરાતના સંદર્ભમાંથી જ વાતની શરૂઆત કરીએ તો મને લાગે છે કે યોગ્ય રહેશે. અને અત્યારે જે તાજેતરમાં જે આંતરમાળખાકીય એક જાહેરાત થઈ કે સરખેજ ધોરેરા વચ્ચે હાઈસ્પીડ રેલવેને અનુમતિ મળી છે,
2: બરાબર છે,
3: અને એ જ સાથે ધોરેરા એક્સપ્રેસ વે પણ ઉદ્ઘાટિત થયો અને એને જો જોવામાં આવે તો ભાવનગર અને અમદાવાદ જે બે મહત્વના વ્યાપારિક રીતે અલંગ શિપયાર્ડની રીતે પણ જોઈએ, અને અમદાવાદ તો આર્થિક રાજધાની કહેવાય છે ગુજરાતની અને એક રીતે ગ્રોથ એન્જિન પણ છે ગુજરાત દેશનું, તો એ રીતે

0: સ્પીડ ટ્રેન, તેજસ ટ્રેન કે પછી બુલેટ ટ્રેન.
1: બુલેટ
0: તો એનો પણ જે રીતે આપણે ખાલી ગુજરાતના સંદર્ભમાં ફરીવાર હું વાત કરીશ કે અમે કોલેજમાં હતા ત્યારથી એક માગણી થતી હતી કે અમદાવાદ ભાવનગર બ્રોડગેજ ટ્રેન મળવી જોઈએ, અને એના માટે કે જે પણ સાંસદ તરીકે ચૂંટણી લડતા હોય ભાવનગરમાં એ લોકો એની માગણી કરતા હતા. અને એ માગણી છે 2022-23 આસપાસ એ પૂરી થઈ. અને આજે આપણે ભાવનગરથી અમદાવાદ જવું હોય તો એના માટે ટ્રેન, સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન છે, એના એના ટાઈમિંગ પણ તમે જુઓ તો એવી રીતે રાખે, અહીંથી 5-1 વાગે ઉપડે અને રાતના તમને ત્યાં પહોંચાડી દે. એટલે તમે અહીંથી ભાવનગર આવ્યા, ભાવનગરથી આવ્યા હો તો તમે અહીંયા કામ પતાવી દો અમદાવાદ ગાંધીનગરનું, અને અહીંથી તમે 5 વાગે બેસી જાઓ તો તમે ત્યાં 10 વાગે પહોંચી જાઓ. ત્યાંથી તમારે વહેલા સવારે નીકળો 6 વાગે તો અહીંયા તમે 9-10 વાગે પહોંચી જાઓ અને તમારું કામ પતાવી શકો. અને સાબરમતી ટ્રેન સ્ટેશન, કાલુપુર સ્ટેશન, આ બધા સ્ટેશનોનો પણ એટલો વિકાસ કે આજે આપણે કાલુપુર સ્ટેશનની ખાલી વાત કરીએ તો એ સ્ટેશનને એવી રીતે બનાવવામાં આવે છે કે ત્યાંથી તમે ઉતરો એટલે તમને બીઆરટીએસથી માંડીને મેટ્રો ટ્રેનથી માંડીને એએમટીએસથી માંડીને અલગ અલગ તમારે જે કંઈ બીજે જવું હોય તો એના માટેની કનેક્ટિવિટી મળી રહે છે,
1: પણ એમાંથી મળે છે. ઇવન રેલવેમાં જો આપણે વાત કરીએ ને તો જે ઇલેક્ટ્રિફિકેશન થયું છે એ ઘણા બધા રૂટમાં ઓલમોસ્ટ એમ કહેવાય ને લગભગ 70,000 ઉપરાંત કિલોમીટરના જે રૂટ છે એ આખું એનું ઇલેક્ટ્રિફિકેશન થયું. ઇવન ઘણા બધા જે સ્ટેશન છે લગભગ 1500 ઉપરાંત જે રેલવે સ્ટેશન છે એનું આખું રીડેવલપમેન્ટ થયું છે. ઇવન યોગેશભાઈ મેટ્રો રેલ નેટવર્ક પણ તમે જુઓ ને તો એમાં પણ ઘણું બધું એક્સપાન્શન થયું છે.
2: તમે જે વાત કરી આપણે જે માળખાકીય સુવિધાની વાત કરીએ છીએ તો શહેરના લોકો માટે જે ટ્રાન્સપોર્ટેશન છે એ બહુ જરૂરી પ્રશ્ન છે, અને એના માટે જે મેટ્રોની સુવિધા છે જે એ એટલી ઉપયોગી છે અને એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અત્યારે તમે જુઓ તો 21 શહેરોમાં દેશના 1,000 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક વિકસાવી રહી છે અત્યારે. તમારે એ જે 21 શહેરોમાં જેનો મેટ્રો પર જે ફોકસ છે, આપણે અમદાવાદમાં આપણે મેટ્રોનો જે આપણે અનુભવ કર્યો કે જ્યારે પણ કોઈ મોટી ઇવેન્ટ હોય કે અને જ્યારે પીક અવર્સ હોય, જ્યારે છોકરાઓને ક્યારેક દૂર જવાનું હોય કે ટ્રાફિકમાં જલ્દી નીકળવાનું હોય, મેટ્રો સુવિધા એટલી ઉપયોગી થાય છે મોટા મોટા ભાગના શહેરોમાં, અને એક પછી એક શહેરોમાં મેટ્રો લાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, એ મેટ્રો સેવાનું એક્સપાન્શન થઈ રહ્યું છે.
1: એટલે વાત સાચી છે તમારી કે જેમ આપણે માર્ગ વ્યવહારની વાત કરી અને એમ વાહન વ્યવહારની જેટલી તેજી એમાં આવી છે એવી જ રેલવેમાં પણ આવી છે. રેલવેમાં પણ એટલું બધું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, એમ એટલું મોડર્નાઇઝેશન અદ્યતન બધું બન્યું છે. એટલે મેટ્રો રેલ નેટવર્ક તો ખરેખર બહુ સ્પીડમાં કામ કરી રહ્યું છે. અને એના કારણોસર શું થયું છે, હમણાં જેમ પ્રધાનમંત્રીએ લોકોને આહ્વાન કર્યું કે તમે ડીઝલ ઓછું વાપરો, પેટ્રોલ ઓછું વાપરો, અને એ માટે આપણે આખી આ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ શરૂ કરી છે. અને એ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં જો તમે લાભ રહીએ તો એમાં આ બધા શહેરોમાં જો મેટ્રો રેલ નેટવર્કનો લોકો ઉપયોગ કરે તો એ લોકો પોતાના 3-વ્હીલર, 2-વ્હીલર, 4-વ્હીલરના ઉપયોગ ઘટાડે તો ખરેખર તો એ જ છે. એનાથી શું થાય કે શહેરી માળખામાં એક તો ટ્રાફિક ઘટે, કંજેશન ઘટે, એટલે ટ્રાફિકની વ્યવસ્થા હલ થાય, પેટ્રોલ ડીઝલ જે કંઈ આપણું એમ આપણે સ્વાવલંબન એમાં ઊભું થાય, ઓછું વપરાશ થાય. બીજું કે વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થાય, એમ પ્રદૂષણનો પણ ઘટાડો થાય, તમારો સમયનો વ્યય બગડે. આજે તમે મેટ્રો નેટવર્કની વાત કરો તો મેગા સિટીઝની અંદર મોટા મોટો પ્રોબ્લેમ આ છે, તમારું જે સમયબદ્ધ રીતે થવું જોઈએ પાલન એ ટાઈમ કનેક્ટિવિટી તમારી રહેતી નથી. તમે વિચારો કે હું આ જગ્યાએ 1/2 કે 1.25 કલાકમાં પહોંચી જઈશ, પણ જે ટ્રાફિક છે તમારા ધારામાં હોતો નથી અને એના કારણસર આ બધા ઘણા બધા ઇસ્યુઝ ઊભા થાય છે. નરેન્દ્ર મોદી સરકારે એવું જ બીજું આયોજન જે કર્યું છે એ છે હવાઈ યાત્રા માટેનું. હા, આપણે હાઈસ્પીડ રેલ નેટવર્ક ઊભું કર્યું છે, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણો બહુ સરસ રીતે ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ કદાચ એનું પ્રાયોગિક ટેસ્ટિંગ પણ થવાનું છે. અને એમ દક્ષિણ ગુજરાતમાં એ લગભગ ઘણા મોટા પાયે કામકાજ ચાલી રહ્યું છે અને હું માનું ત્યાં સુધી એ ટૂંક સમયમાં એનું ઉદઘાટન પણ થઈ જશે. ટોટલ નેટવર્ક એ અમદાવાદથી થતા વાર લાગશે, પણ એ બુલેટ નેટવર્ક પણ છે. પણ એ ઉપરાંત

0: દાખલા તરીકે વિદેશમાં આપણે કહીએ છીએ કે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે મોટાભાગે લોકો રોડ માર્ગે કે રેલ માર્ગે જવાના બદલે હવાઈ માર્ગ પસંદ કરતા હોય છે. તો એ હેતુસર નરેન્દ્ર મોદી સરકારે ઉડાન એક આવી યોજના મૂકી. રાઈટ, તો જયવંતભાઈ, એ ઉડાન યોજના શું છે અને એના શું લાભ થયા?
1: ઉડાન યોજના એ દેશની અંદર શહેરોને જોડતી યોજના છે અને હવાઈ યાત્રા છે. એટલે ઘણીવાર મોટા મોટા શહેરો વચ્ચે તો યાત્રા જોવા મળે છે ઉડાનની સુવિધાઓ, પરંતુ નાના નાના શહેરોને પણ જોડતા વિમાનની સુવિધાઓ છે ઓછી જોવા મળે છે. તો એના માટેની વાત છે. અને બીજું રેશભાઈ એ કહેવા માગીશ કે પહેલાં એવું હતું કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, પુણે આ બધા શહેરોમાં મુખ્યત્વે એરપોર્ટની ને એની સુવિધાઓ હતી, પરંતુ કેન્દ્ર સરકારમાં મોદી સરકાર આવ્યા પછી તમે જોશો કે પૂર્વોત્તર ભારતમાં પણ પહેલી વાર એરપોર્ટ મળ્યું છે.
0: બરાબર,
1: મિઝોરમ, મેઘાલય બાજુ, આસામમાં. એ જ રીતે ગુજરાતમાં રાજકોટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળ્યું, ધોલેરાને મળ્યું. એ રીતે અનેક એરપોર્ટ, એટલે માત્ર અમદાવાદ નહીં, એટલે લોકોને અમદાવાદ જ આવવું પડે અને અમદાવાદથી જ પછી એ ઉડાન ભરી શકે. એ જે આખું એના કારણે અમદાવાદ આવવા માટેનો પણ માર્ગ કાપવો પડતો હતો એ હવે બચી જશે. તો આવી રીતે દક્ષિણમાં પણ એરપોર્ટને બધું વિકસતું જાય છે. અને સાથોસાથ હું તો એ પણ કહેવા માગીશ કે પુણે કે બાજુ બીઆરટીએસનો પ્રોજેક્ટ ચાલુ થયો હતો, તો એ સફળ નહોતો થયો. અને જ્યારે અમદાવાદમાં બીઆરટીએસ આવ્યું ત્યારે લોકો કદાચ ટીકા કરતા હતા કે રસ્તા કાપી અને વચ્ચેથી બીઆરટીએસ કાઢી છે અને એને નથી ચાલશે ને નહીં ચાલે. પણ આજે તમે જોશો ને તો અમદાવાદમાં એએમટીએસ હોય, બીઆરટીએસ હોય, મેટ્રો હોય, આવા બધા જ જે જાહેર પરિવહનના સાધનો છે એનો મહત્તમ લોકો ઉપયોગ કરી રહ્યા છે. અને બીઆરટીએસ એવું છે કે એનું નામ જ રેપિડ ટ્રાન્ઝિશન સિસ્ટમ છે, એટલે તમને બહુ ટૂંકા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ને એનું આખું અમદાવાદનું આખું બધા જ કનેક્ટિવિટી રીતે આપેલી છે કે એક ખૂણેથી તમે બીજા ખૂણે જઈ શકો, વચ્ચેથી તમે મેટ્રોમાં પણ બેસી શકો, એ પ્રકારનું આખું આયોજન. એટલે માત્ર તમે બીઆરટીએસનું આનું સંકલન સૌથી મહત્વનું છે. તમે આજે એક વિભાગ છે બીઆરટીએસ બનાવે, એક વિભાગ છે મેટ્રો બનાવે, બંનેના વિભાગો અલગ અલગ છે, પણ એ બેનું સંકલન હોય તો બીઆરટીએસમાંથી તમે ગાંધીગ્રામ પહોંચી જાઓ, ગાંધીગ્રામથી રેલવે સ્ટેશન પકડી શકો, મેટ્રો પકડી શકો, એ થઈ શકે.
0: બરાબર,
1: તો એના માટે એક દૂરંદેશી હોવી જોઈએ જે આમાં આપણને જાણવા મળે છે, જોવા મળે છે.
0: મને તો ઉડાનનું નામ જ બહુ ગયું, ઉડે દેશ કા આમ નાગરિક. જે ઉડાનમાં એ જે કોન્સેપ્ટ આપ્યો છે, કારણ કે એક સમયે નાના માણસને વિમાનમાં બેસીને અમે સફર કરી
1: એ સપનું હતો,
0: થ્રીલ હતી એમ. કે એક સમય જેમ
2: હવાઈ ચપ્પલ વાળાને હવાઈ યાત્રા,
0: હવાઈ ચપ્પલ વાળાને હવાઈ યાત્રા, એટલે એ જે છે. આવું જ બીજું છે ને, આપણા જળમાર્ગો પણ છે. જળમાર્ગ માટે પણ યોગેશભાઈ દેશમાં બહુ મહત્વનું કામ થયું છે અને લગભગ એમ 111 જેટલા જળમાર્ગો પર નરેન્દ્ર મોદી સરકારે કનેક્ટિવિટી ઉભી કરી છે. એમાં શું કહેશો તમે?
2: હરેભાઈ, આજે તમે આ વાત કરી ઉડે દેશ કા આમ નાગરિક, તો એમાં જે છેલ્લા 12 વર્ષમાં જ્યારે કેન્દ્ર સરકારે સત્તા સંભાળી, પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સત્તા સંભાળી, ત્યારે જેટલા એરપોર્ટ હતા લગભગ 75-75 એરપોર્ટ હતા, એની સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે. 400થી વધુ નવા રૂટ ઊભા કરવામાં આવ્યા છે.
0: રાઈટ, હા.
2: અને એવી રીતે જે તમે વાત કરી કે સામાન્ય માણસો ને હવાઈ યાત્રા કરી શકે એની સુવિધા. હવે જળમાર્ગની જે વાત છે, એમાં જે કેન્દ્ર સરકારનો સાગરમાલા પ્રોજેક્ટ છે એને નીચે કામ કરી રહી છે. એમાં ખાલી સમુદ્ર રસ્તે નહીં પણ જે આપણા મોટી નદીઓમાં જે જળમાર્ગ છે એનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.
0: બરાબર,
2: જે પોર્ટની આપણે પહેલા થોડી વાર પહેલા પોર્ટની વાત કરી દેશના બંદરોની, તો બંદરોમાં પણ કેન્દ્ર સરકારે એવું પગલું ભર્યું છે કે જ્યાં જે બંદર ઉપર કે 20 મીટરથી ઊંડી ઊંડાઈ હોય ત્યાં મોટા જહાજો આવી શકે અને માલસામાનનું પરિવહન થઈ શકે એ માટે એ બંદર ઉપર સરકાર મોટા પાયે ફોકસ કરી રહી છે.
0: રાઈટ, બરાબર છે. આ તો થઈ આની વાત. ઇવન એ જ રીતે જો

0: બીજી વાત કરીએ તો પર્વતમાલા યોજના પણ સરકારે મૂકી છે, ખાસ કરીને રોપ વેથી. અને રોપ વે દ્વારા પણ લગભગ દેશમાં 132 કિલોમીટરના, એટલે લગભગ 32 થી 35 જેટલા પ્રોજેક્ટને એમાં પણ આવરી લીધા છે. તો આમ આપણે જ્યારે ચર્ચા કરીએ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા, એટલે કે કેન્દ્રની સરકાર દ્વારા આ 12 વર્ષમાં જે કંઈ માળખાકીય વિકાસ ક્ષેત્રે કામ કરવામાં આવ્યું, એ બદલ ખૂબ મોટી વિકાસ યાત્રા નરેન્દ્ર મોદી સરકારે આરંભી છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં ભારતમાં માળખાકીય વિકાસ, આ વિષય પર સામૂહિક ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા જાણીતા પત્રકાર અને લેખક જયંત પંડ્યા, સેવાનિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યોગેશ પંડ્યા, જાણીતા રેડિયો જર્નાલિસ્ટ હરેશ પંડ્યા, પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.

0: વ્યાખ્યા એમ કહે છે કે જેનું શરીર સ્વસ્થ છે, મન પ્રસન્ન છે, ઇન્દ્રિયો ઉપર પોતાનો કાબુ છે, તેમજ બધા દોષ ધાતુઓ મળ તથા અગ્નિ સમભાવમાં હોય તેને જ સ્વસ્થ કહી શકાય.
1: અત્યારના સમયની વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા પણ શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને જ પૂર્ણ સ્વાસ્થ્ય માને છે. હવે વિચાર આવે કે આ રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ પૂર્ણ સ્વસ્થ ના હોય, પરંતુ હા, એ માટે પ્રયાસ તો ચોક્કસ કરી શકાય ને. જેમનું શરીર સ્વસ્થ હોય તેમણે માનસિક અને ભાવનાત્મક સંતુલન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે ખુશહાલ જીવન માટે એ ખૂબ જ અગત્યનું છે.
0: ઘણા બધા રોગો હવેના સમયમાં એવા છે જે શારીરિક વિકારથી નહીં પણ માનસિક વિકારથી થાય છે. યોગ અને ધ્યાન એ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ખૂબ સરસ પરિણામ આપે છે. તે તણાવ ઘટાડવામાં, એકાગ્રતા વધારવામાં, મનને શાંત રાખવામાં તથા રોજિંદા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદરૂપ થાય છે. આ માટેના કેટલાક આસનની વાત કરીએ તો આ આસનો છે. બાલાસન. આ આસન કરવાથી મનને શાંતિ મળે છે, થાક દૂર થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.
1: ભુજંગાસન. આ આસન તણાવ ઓછો કરવામાં મદદરૂપ થાય છે તથા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુધારે છે.
0: વક્રાસન. તે સ્પાઇનલ કોડની ફ્લેક્સિબિલિટી વધારે છે અને નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે.
1: તાડાસન. માનસિક એકાગ્રતા વધારવા અને સ્થિરતા લાવવા માટે આ આસન ખૂબ જ સુંદર પરિણામ આપે છે. આ ઉપરાંત મિત્રો, પ્રાણાયામ મનની શાંતિ માટે ખૂબ જ મદદરૂપ ભૂમિકા ભજવે છે, જેમ કે અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ વગેરે. આ પ્રાણાયામ કરવાથી મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને સ્ટ્રેસ તથા ડિપ્રેશન જેવા સમયે રાહત મળે છે.
0: ધ્યાન એટલે કે મેડિટેશન કરવાથી આપણા સમગ્ર જીવન પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. ધ્યાન દ્વારા આપણે સ્વને જાણી શકીએ છીએ. જો દૈનિક જીવનમાં ધ્યાન મેડિટેશનને સ્થાન આપવામાં આવે તો વ્યક્તિનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ શકે છે. વ્યક્તિ માનસિક રીતે વધુ શાંત બને છે, જેથી કરીને જીવનને અને જીવનમાં ઊભી થતી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શકે છે.
1: તો ચાલો મિત્રો, જીવનમાં એક સારો બદલાવ લાવીએ. યોગ અને ધ્યાનને આપણા જીવનનો હિસ્સો બનાવીએ, વધુ સારું માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માણીએ. અને આ વાત સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં આપના ઈમેલ્સ અને પત્રોની સાથે. તો સૌથી પહેલો આ પત્ર છે. ઓહો, આ પત્ર તો કંઈક કોયડો લઈને આવ્યો છે ને. પત્ર લખનારે પોતાનું નામ અને શહેરનું નામ શોધવાનું ટાસ્ક આપણને આપ્યું છે. તો વાંચીએ પત્ર અને પછી અનુમાન લગાવીએ કે કોનો છે આ પત્ર. પત્રનું શીર્ષક છે, મેરે નામ કો ઢૂંઢો, ગામ કો ઢૂંઢો. આકાશવાણી કા હું મેં બચપન સે દીવાના, ઉસમે હર પ્રોગ્રામ કે ધર કો ઢૂંઢતા હું.
0: અલ્પા, આ પત્ર આગળ વાંચો ને પહેલા જ કહી દઉં કે આ પત્ર છે આપણા શાયર મિત્રનો.
1: બિલકુલ, ઉત્તર સંડા નડિયાદથી,
2: રમેશભાઈ એલ ભાટિયાનો.
1: જોયું ને રમેશભાઈ, આપકે નામ કો ઓર આપકે ગાંવ કો, દોનો કો હમને ઢૂંઢ લિયા. તો ચાલો એમની કવિતા આગળ વાંચું છું. હર મનોરંજન પે હૈ મેરા દિલ ફિદા, ઉસ મનોરંજન કે કદમ કો ઢૂંઢતા હું. ગુલ મહોર કા અનોખા ચમકતા હૈ સિતારા, ઉસ સિતારો મે ગીતો કી બહાર ઢૂંઢતા હું. ગલે લગાયા મેને સુગમ સંગીત કે ફૂલ કો, સૈયર મે દોનો બહેનો કી ખુશિયા ઢૂંઢતા હું. ઇસ આકાશવાણી કી સફર મે જીને કી રાહ ઢૂંઢતા હું. તો રમેશભાઈ, તમે તમારું નામ અને ગામ લખો કે ના લખો, અમે જ નહીં પણ દરેકે દરેક શ્રોતા મિત્ર પણ એ જાણી જ જશે અને સમજી જ જશે.
0: તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે અમદાવાદથી આપણા વડીલ શ્રોતા મિત્ર અને ઘણા લાંબા સમયથી આકાશવાણી સાથે જોડાયેલા શ્રોતા મિત્ર બુદ્ધિધન દાદાનો. લખે છે કે આપ બંને વાલી બહેનો અને માવાણી સાહેબ, આપે સહિયરને 29 એપ્રિલના કાર્યક્રમ દ્વારા વિશ્વ વંદ્ય બનાવ્યું. આપે રૂપક ગાંધી દ્વારા આ કામ કર્યું છે અને જે ખૂબ ઉમદા છે. છેલ્લા લગભગ 65 વર્ષોથી હું ઓલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલો છું, બધા જ કાર્યક્રમો સાંભળું છું, પરંતુ આજના દિવસ અને સહિયર કાર્યક્રમ માટે શબ્દો નથી. આજના કાર્યક્રમ દ્વારા સહિયરને 4 ચાંદ લાગ્યા છે. હું ઘણા બધા વર્ષોથી લગભગ 2009 અને ત્યારબાદ પણ લગભગ 2019

0: 19 સુધી અને ઘણા સમય સુધી આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યો છું અને મને આ સિવાય પણ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં અચૂક હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, પરંતુ આ કાર્યક્રમ સાંભળવા મળ્યો તેથી હું ખૂબ ખુશ થયો છું. આકાશવાણીની આખી ટીમને, સહ્યરની ટીમને ધન્યવાદ આપું છું અને આવા સુંદર કાર્યક્રમો સંભળાવવા માટે સહ્યર નિમિત્ત બને છે તે માટે હું વધારે ધન્ય થયો છું. બુદ્ધિધન દાદા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારે આપનું માનવું જોઈએ કે આપના જેવા વડીલ શ્રોતા મિત્ર પાસેથી અમને આટલો સુંદર અભિપ્રાય મળે એટલે એ અમારા માટે ખરેખર અહોભાગ્ય કહેવાય. થેન્ક યુ સો મચ.
1: અને હવે ઓપન કરીએ આજનું આપણું ઇમેલ બોક્સ. તો આમાં સૌથી પહેલો ઇમેલ મને દેખાઈ રહ્યો છે ગામ જાડિયા, અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. લખે છે કે અમે સહ્યર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. અમારા ઇમેલ અને પત્રો વાંચો છો તો ખૂબ જ ખુશી થાય છે. અત્યારે ઉનાળામાં કાળઝાળ

0: ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈનો, સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. લખે છે કે અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. અમારા ઇમેલ અને પત્રો વાંચો છો તો ખૂબ જ ખુશી થાય છે. અત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બને તો તમારા ઘરની આજુબાજુમાં ઠંડા પાણીના કુંડા મૂકજો જેથી પશુપંખી પાણી પીવે. આપણને માનવ જીવન મળ્યું છે તો આપણે બધા જીવનું ધ્યાન રાખવું જોઈએ. માણસ જેવું જીવન કોઈને મળ્યું નથી. માનવ સર્વશ્રેષ્ઠ છે અને એટલે જ ખરાબ કામ કરતા પહેલા તમારી અંદર રહેલા આત્માને પૂછજો, કારણ આત્મા એ જ પરમાત્મા છે. ભગવાન ક્યાંય બહાર નથી, તમારી ભીતર જ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. જી માધુભાઈ, બિલકુલ વિચારવા જેવી અને અનુસરવા જેવી ખૂબ જ સુંદર વાત આજે આપે શેર કરી છે. થેન્ક યુ સો મચ. અને હવે આ ઇમેલ છે આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો, વલસાડથી. લખે છે કે હું છેલ્લા 4-5 મહિનાથી સહયરનો નિયમિત શ્રોતા બન્યો છું. પ્રથમ વખત મેં જ્યારે વલસાડના સ્થળો વિશે લખેલું ત્યારે આપ લોકો મારું સ્વાગત કરવાનું ભૂલી ગયેલા. કંઈ વાંધો નહીં, મોડેથી પણ કરી શકો છો. બેટર લેટ ધેન નેવર. જી હોસંગભાઈ, એકદમ સાચી વાત છે. જો કે અમારાથી આવું બને તો નહીં, પણ જો બન્યું હોય તો બંને કાન પકડીને સોરી બસ. અને હા, આપે જેમ કહ્યું તેમ સ્વાગત તો અમારા શ્રોતા મિત્રોનું અમે હર હંમેશ કરી શકીએ છીએ. શ્રોતા મિત્રો, હોસંગભાઈ જેઓ ઘણા સમયથી આપણને નિયમિત અભિપ્રાયો આપે છે, સહયર પરિવારમાં એમનું સ્વાગત થઈ જાય. સ્વાગત સ્વાગત સ્વાગત હોસંગભાઈ. અમે આશા રાખીએ કે હવે આપની ફરિયાદ દૂર થઈ હશે. આગળ આપે ઇમેલમાં જણાવ્યું છે કે વલસાડ બે વસ્તુઓ માટે પ્રખ્યાત છે. એક તો ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ અને બીજી કેરી. અત્યારે કેરીની સિઝન ચાલે છે અને વલસાડની હાફૂસ કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. કહો તો થોડી તમારા માટે મોકલાવી આપું. એમ પણ આપ બંને બહેનો કેરીની મીઠાશ જેવી રીતે જ અમારા પત્રો અને ઇમેલ્સ વાંચો છો તે બદલ આભાર. હોસંગભાઈ હોસંગભાઈ, કેરીની મીઠાશ અમારા સુધી પહોંચી ગઈ અને આપે આટલો સરસ અભિપ્રાય આપ્યો ને, એટલે ધન્યવાદ અમારે આપનો માનવાનો રહ્યો. આપ આવી જ રીતે નિયમિત અમને આપના અભિપ્રાયો પહોંચાડતા રહેજો. અને હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી તથા એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકીનો. લખે છે કે અસહ્ય ગરમીના સામ્રાજ્યની વચ્ચે મીઠો મધુર છાંયડો આપતો કાર્યક્રમ સહિયર અમારો પ્રિય કાર્યક્રમ છે. તારીખ 22 મે ના રોજ રજૂ થયેલ કાર્યક્રમમાં સમય અને ઋતુ અનુસાર તૃપ્તિબેન શાહની જે મુલાકાત રજૂ થઈ અને એમાં ગરમીથી બચવાના ઉપાયો વિશે ખૂબ જ ઝીણી ઝીણી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો તે અમને ખૂબ જ ગમ્યું. આટલી સરસ મુલાકાત માટે તૃપ્તિબેનને ફાલુદા સફર અભિનંદન.
1: અરે વાહ કિરીટભાઈ, યે હુઈ ના કિરીટભાઈ વાલી વાત. હું વિચારતી જ હતી કે થોડા સમયથી કિરીટભાઈએ વાનગીની કોઈ વાત નથી કરી, અને આજે તો તમે મોઢામાં પાણી લાવી દે એવું ફાલુદા યાદ કરાવી દીધું. ભાઈ વાહ, હવે તો અમારે પણ પીવું પડશે.
0: તો કિરીટભાઈના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે મોચી બજાર ગામ પડદરી જિલ્લા રાજકોટથી આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા અને પત્ર મિત્ર રૂપેશકુમાર ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોને એમણે યાદ કર્યા છે. જણાવે છે કે 4 મેના રોજ કચ્છ વિશે જે કાર્યક્રમમાં માહિતી આપી, કચ્છી ભાષા વિશે, કચ્છી ખાણીપીણી વિશે જે વાતો કરી તે ખૂબ સરસ રહી. આકાશવાણીએ 90 વર્ષ પૂર્ણ કર્યા આ વિશેની કિરીટભાઈ સોલંકીએ ખૂબ સરસ વાતો કરી, ખૂબ ગમી, ખૂબ ખૂબ અભિનંદન. તો 18 મેના રોજ રજૂઆત સરસ રહી, આદિલ મંસૂરી સાહેબ વિશેની ખૂબ સરસ માહિતી મળી અને ગઝલ સાંભળવાની પણ ગમી. તો 20 મેના રોજ બંને સખીઓએ મિત્રોના પત્રોના અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઇમેલનો ઉત્તર પણ સરસ અપાયો, આભાર. ધીરજભાઈ રબારીની વાતચીત ખૂબ સારી લાગી, અભિનંદન.
2: રૂપેશકુમારે ઇમેલમાં એમની ફરમાઈશનું ગીત પણ લખીને મોકલ્યું છે, તો ચાલો સાંભળીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં ફિલ્મ રાખના રમકડાનું આ ગીત.

0: અને લિપિ હવે એક નવા શ્રોતા મિત્ર સૈયર પરિવાર સાથે જોડાયા છે. આજે પ્રથમ વખત એમનો ઈમેલ આવ્યો છે.
1: કોણ છે
0: આ શ્રોતા? છે સેક્ટર 2B ગાંધીનગરથી જી કે પરમાર. તો ચાલો સૈયર પરિવારમાં એમને આવકારીએ.
1: બિલકુલ,
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: તેઓ જણાવે છે કે આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.
1: થેન્ક યુ પરમાર સાહેબ.
0: અને આપ પણ વર્ષોથી આકાશવાણી સાથે એક શ્રોતા તરીકે સંકળાયેલા છો, તો આ અભિનંદનના હકદાર આપ પણ છો. આપને પણ અભિનંદન. આગળ તેઓ લખે છે કે તારીખ 25 મે સોમવારના કાર્યક્રમમાં સુરતી બોલીના શબ્દો સાંભળવા ગમ્યા. સુરતની આજુબાજુના સ્થળો, તેની કલા અને સંસ્કૃતિ વિશે જાણકારી મળી. મહેશભાઈ શાહની મુલાકાત ગમી. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. રાવજી પટેલની રચના સાંભળવાની ખૂબ મજા આવી. આકાશવાણી સાથે ઘણા સમયથી જોડાયેલ છું. વાટે ઘાટે મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ અને વિવિધ ભારતી અમદાવાદના તમામ કાર્યક્રમો સાંભળવા ગમતા હતા. અમદાવાદના શ્રોતા ધીરજભાઈ રબારીના કારણે આપની સાથે જોડાવાનું શક્ય બન્યું છે. વાહ, તો પરમાર સાહેબ, સૌથી પહેલા તો અમારે થેન્ક યુ કહેવું પડશે ધીરજભાઈને કે એમણે તમને અમારી સાથે જોડ્યા. અને આપ તો આકાશવાણી સાથે, વિવિધ ભારતી સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છો, તો આ જ રીતે જોડાયેલા રહેજો અને સૈયર કાર્યક્રમ પણ સાંભળતા રહેજો.
1: તો હવે આ સરસ મજાનો ઇમેલ છે ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે ક્ષેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા અને હિવા એમના ભાણિયા ભાણકીઓ અને નવા

0: પધારેલા મહેમાન પત્રીજી રીવાબેન. તો ઈમેલમાં જણાવે છે કે 18મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શરૂઆતમાં આપેલ માહિતી તથા ગુજરાતી કવિ આદિલ મંસૂરી વિશે જે વાતો કરી તે સરસ હતી. બંને ગઝલ સાંભળવાની મજા આવી ગઈ. તે મારી પણ પસંદગીની ગઝલો હતી. અમિતભાઈ, ખરેખર જ્યારે આ કાર્યક્રમ બનાવતા હતા ને ત્યારે જ અમને ખબર હતી કે આ કાર્યક્રમ અમારા ગઝલ પ્રેમી શ્રોતા મિત્રને ખૂબ ગમવાનો છે. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઈમેલ અને પત્ર આધારિત હતો, સરસ રહ્યો. મારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. રેડિયો મિત્રો સાથે ફોનમાં વાતચીત પણ થઈ તે ખૂબ જ સરસ રહી. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ હતો, જે સરસ રહ્યો. મારા ઈમેલનો જવાબ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આપણા શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. તો વળી 22મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ. શરૂઆતની માહિતી સારી હતી. ડોક્ટર તૃપ્તિ શાહે ઉનાળામાં થતા રોગો વિશે, ચામડીની કાળજી વિશે, સારવાર વિશે સરસ માહિતી આપી. માધુભાઈની પસંદગીનું ગીત પણ સરસ હતું. તો શ્રોતા મિત્રો, અમિતભાઈનો બીજો પણ એક ઇમેલ છે, જેમાં એમણે ઘણા બધા શ્રોતા મિત્રોને, પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને યાદ કર્યા છે. આ ઇમેલમાં એમણે યાદ કર્યા છે: 1. અનિલભાઈ દેસાઈ, 2. બાબુભાઈ દરજીને, બુદ્ધિદેન દાદાને, જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, આત્મારામભાઈ ગોંડલિયા, અલ્પા નિર્મળ, કલ્પા ઉપાધ્યાય, દીપકભાઈ પરમાર, કરસનદાસ બાપુ, અંકિતા સતાણી, અંજલી રાજ્યગુરુ, આશાબેન ચુડાસમા, કિરીટભાઈ સોલંકી, શાંતિલાલ માથુકિયા, ખોડુભાઈ ગઢવી, વિવેક માધુભાઈ ચૌહાણ, હિરેનભાઈ સુપેડા, ધીરજભાઈ રબારી, સચિન પરમાર, પ્રવીણચંદ્ર વાઘેલા, જેઠાભાઈ ભરવાડ, આરતીબા ગોહિલ, પ્રદીપ મહેતા, રમણીકભાઈ ઝાલા, રૂપેશભાઈ ચુડાસમા, આ બધા મિત્રોને એમણે યાદ આપી છે. વાને અમિતભાઈ, આપનો આ ઇમેલ તો એકદમ વિશેષ અને અલગ લાગ્યો. બધા જ પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને, શ્રોતા મિત્રોને આપે યાદ કર્યા. આઈ એમ શ્યોર કે એ લોકોને પણ આપના ઇમેલમાં પોતાના નામ સાંભળીને ખૂબ આનંદ થયો હશે. આપે ઇમેલમાં જણાવ્યું છે કે 25મી મે અને 27મી મેના રોજ મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણી સરની મુલાકાત માહિતીસભર, ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગી. લાજવાબ કાર્યક્રમ. થેન્ક યુ સો મચ અમિતભાઈ આપના આ રિવ્યુ માટે.
1: અને હવે આ ઇમેલ છે ગામ કોટડા ચકાર ભુજથી વાંઝા દરજી હિરેન સુપેડા અને દયા સુપેડાનો. જણાવે છે કે તારીખ 22મી મે શુક્રવારના આપ બંને બહેનોએ જૈવ વિવિધતા દિવસ વિશેની સરસ વાતો કરી. વાર્તા ટાઈમ મશીન અને ચર્મરોગ નિષ્ણાત તૃપ્તિબેન શાહની મુલાકાત પણ સરસ રહી, કારણ કે હાલ ગરમીના કારણે પરસેવાથી ફંગલ થઈ જાય છે, માટે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. તૃપ્તિબેને ખૂબ જ સરસ માહિતી આપી. તો આટલા સરસ કાર્યક્રમ માટે અલ્પાબેન, લિપિબેન તેમજ હિતેશભાઈ માવાણીનો ખૂબ ખૂબ આભાર. તેમજ માધુભાઈની પસંદગીનું ગીત પણ ખૂબ જ ગમ્યું. હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો. જી હિરેનભાઈ, જે રીતે આપને કાર્યક્રમ ગમ્યો, અમને પણ આપનો ઇમેલ ગમ્યો, તો બસ આ જ રીતે સરસ મજાના ઇમેલ્સ કરતા રહેજો અને કાર્યક્રમ વિશેના આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડતા રહેજો.
0: તો હવે આ એક ઇમેલ છે અમદાવાદથી. શ્રોતા સહેલી સહિયર છે નીલાબેન પટેલ, જેઓ સિંગર છે, ગાયિકા છે, અને જણાવે છે કે 25મી મેનો કાર્યક્રમ, સોમવારનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. મહેશભાઈ શાહે જે વાતો કરી તે ખૂબ જ ગમી. સહિયર કાર્યક્રમ અને આકાશવાણી હું નિયમિત સાંભળું છું, મને ખૂબ ગમે છે. નીલાબેન, આપનો અભિપ્રાય આપે અમારા સુધી પહોંચાડ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સહિયર કાર્યક્રમમાં આપનો આ પ્રથમ ઇમેલ છે, તો સહિયરના પરિવારમાં, સહિયર શ્રોતા પરિવારમાં આપનું સ્વાગત છે.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: તો હવે આ ઇમેલ આવ્યો છે 7 સમુંદર પારથી, એટલે કે અમેરિકાથી. લખનાર છે હરીશ શુક્લા. તેઓ લખે છે કે હું અમેરિકામાં રહું છું લાંબા સમયથી અને સહિયર કાર્યક્રમ સાંભળું છું, અને મારી ઈચ્છા છે કે આ કાર્યક્રમ સાંભળવાનું હવે હું ચાલુ રાખીશ. અરે વાહ હરીશભાઈ, અમને ખૂબ જ ખુશી થઈ કે આપ અમેરિકા રહીને પણ સહિયર કાર્યક્રમ સાંભળો છો અને સરાહો છો. તો ચોક્કસથી આપ સહિયર કાર્યક્રમ સાંભળવાનું ચાલુ રાખજો. સહિયર કાર્યક્રમમાં આપે આ પ્રથમ વખત ઇમેલ કર્યો છે, તો સહિયર પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: મિત્રો, ગામ ચરાડા, તાલુકા માણસા, ગાંધીનગરથી ગિરીશભાઈ મેસરિયા સહિયરના નિયમિત શ્રોતા અને પત્ર મિત્ર છે.

0: તેઓ અવારનવાર એમની સ્વરચિત કવિતા સહિયર કાર્યક્રમમાં લખીને મોકલતા હોય છે. ગયા બુધવારે એમના પત્રનું વાંચન કર્યું હતું, પરંતુ સમયના અભાવે એમણે લખીને મોકલેલ કવિતાનું પઠન નહોતા કરી શક્યા. તો ચાલો આજે માણીએ એમની સ્વરચિત કવિતા.
1: કવિતાનું શીર્ષક છે કવિતાનું અંતરપટ. કૌંચ પંખીના રક્તમાં મહેકાય કવિતા, બાંકે બિહારીની બંસરીમાં રેલાય કવિતા.
0: કવિતા તો કવિના ઉરમાં ભરાયેલ મહાસાગર, અષાઢી વાદળમાં વિરહી યક્ષની વંચાય કવિતા.
1: આધાર વિનાના આભમાં વાસ અવિનાશનો, મેઘધનુષના સપ્તરંગોમાં રંગાય કવિતા.
0: સોળ શણગાર સજી આ ઉભી વસુંધરા, વસંત વર્ષાના મહારાજમાં છલકાય કવિતા.
1: કોયલના ટહુકામાં મદહોશ થાય વનવગડો, કવિ કલાપીના કેકારવમાં ગહેકાય કવિતા.
0: સરિતાના વેગમાં પિયુ મિલનની ઝંખના, મહાસાગરની ભરતીમાં ગુગવાય કવિતા.
1: ડાયરાની મોજમાં હોકારા ભરે પાદરના પાડ્યા, રંગ કસુંબલ જોબનની આંખમાં ઉભરાય કવિતા.
0: દેવાલયોમાં દિનરાત ઝાલરનો ઘંટારવ ગાજે, આરતીની જ્યોતમાં ઝગમગ ઝબુકાય કવિતા.
1: ધબકતા લોકજીવનમાં આવે રૂડા અવસરો, નવવધુના ઘૂંઘટમાં લજામણી જેવી શરમાય કવિતા.
0: વીર માંગડાવાળાની અધૂરી પ્રીતનો ભીરુ વડલો, જંતરના તૂટેલા તારમાં પડઘાય કવિતા.
1: અઢી અક્ષરનો મહિમા જાણે કવિવરો, સ્નેહના બંધારણમાં આલેખાય કવિતા. વાહ ગિરીશભાઈ, ખૂબ સુંદર કવિતા લખીને મોકલાવી છે આપે, કવિતાનું અંતરપટ. આ કવિતા મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: અને હવે આ સંદેશ છે સહિયરના નિયમિત શ્રોતા જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડનો. તેઓ જણાવે છે કે 5 જૂને શુક્રવારે તમે સ્ટુડિયોમાં મોગરાના ફૂલ લઈને આવ્યા અને એની સુગંધ છેક જામનગર સુધી અમે મહેસૂસ કરી શક્યા. ધર્મેન્દ્રસિંહજી કહે છે કે મોગરાનો છોડ અને મોગરાના ફૂલ તો મને પણ ખૂબ જ ગમે છે. ધર્મેન્દ્રસિંહજી, સાચું કહું, 5 જૂનના કાર્યક્રમ પછી તો મને ઘણા બધા લોકોએ એવું કીધું કે જો લિપિબેન માટે તમે મોગરાનો છોડ લાવવાના હો તો અમારા માટે પણ ચોક્કસ લાવજો, કારણ કે મોગરો તો અમને પણ ખૂબ જ ગમે છે. અને ત્યારબાદ તેમણે પોતાના વિસ્તારની વાત કરી છે કે અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે અને સરકાર બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની સલાહ આપે છે, કારણ કે એ સમયે વાતાવરણમાં ગરમી ખૂબ હોય છે. પરંતુ અમારી વાત કરું તો અમે તો બપોરના 12 થી 4 દરમિયાન બહાર જ હોઈએ છીએ અને અમને જરાય ગરમી લાગતી નથી, કારણ કે અમે વૃક્ષના છાયામાં હોઈએ છીએ. અમારે ત્યાં ખૂબ બધા વૃક્ષો છે, પીપળો, વડ, કણજ જેવા વર્ષો જૂના વૃક્ષોનો છાંયો અમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અમારે ત્યાં વડનું ઝાડ છે જે 80 વર્ષ પહેલાનું ઝાડ છે, કણજનું વૃક્ષ છે જેને 45 વર્ષ થયા, અને એ વૃક્ષની ખાસિયત એ છે કે દાંત દુખતા હોય ત્યારે એની ડાળખી કાપી લેવાની અને ચાવવાની, એનું દાંતણ કરવાનું, જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે, અને આનો મેં જાત અનુભવ કરેલો છે. અમારે ત્યાં પીપળાનું ઝાડ છે અને એની ખાસિયત એ છે કે પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. તો આ બધા જ વૃક્ષોના છાયામાં અમે આરામથી અમારો બપોરનો સમય પસાર કરીએ છીએ. વાહ ધર્મેન્દ્રસિંહજી, આ જ તો ખાસિયત છે વૃક્ષોની, અને એટલે જ તો વધુ ને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત ઉપર સરકાર ભાર મૂકી રહી છે. વિવિધ સંસ્થાઓ અને એનજીઓસ પણ આ જ કારણથી વધુ ને વધુ વૃક્ષો વાવી રહી છે, અને એટલે જ આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ વૃક્ષારોપણ જરૂરથી કરીએ અને જ્યાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમો થતા હોય ત્યાં આપણી સેવા આપીએ, આપણે સહભાગી બનીએ. આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહજી જણાવે છે કે ડોક્ટર એપી સિંહની માવાણી સાહેબે લીધેલી મુલાકાત સાંભળવાની ખૂબ જ મજા આવી. જૈવ વિવિધતા વિશેની, પર્યાવરણ વિશેની ખૂબ જ સરસ માહિતી મળી. પર્યાવરણ દિવસને અનુલક્ષીને આખો એક કાર્યક્રમ ખૂબ જ સરસ. ધર્મેન્દ્રસિંહજી, આપનો પણ ધન્યવાદ. આપ હંમેશા કાર્યક્રમનો નિયમિત પ્રતિભાવ આપો છો અને ખાસ તો આપના વિસ્તારની વૃક્ષોની જે માહિતી આજે આપે આપી એ અમને ખૂબ ગમી. તો બસ કાર્યક્રમ સાંભળતા રહેજો અને આવી સરસ મજાની માહિતી અમારી સાથે શેર કરતા રહેજો. તો મિત્રો, આ સાથે જ આજની પત્રો અને ઈમેલની સફરને અહીં જ અટકાવીએ, કારણ કે સ્ટુડિયોની ઘડિયાળ બતાવી રહી છે સમય આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપી ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ.

કોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ

0: इलाहाबाद से पहुंचे दिल्ली। बचपन से उन्हें छपे हुए शब्दों से प्यार था।
1: राम कुमार वर्मा, उनकी एकांकी हमने कक्षा 6 में पढ़ी, तो मैं इलाहाबाद में बंद रोड की जगह है जहां उनके किनारे उनका घर था, तो जब मैं साइकिल से उधर से गुजरता था तो मैं उनके गेट के बाहर खड़ा होकर इंतजार करता था कि वो निकले, एक झलक में देख लूं, जैसे मुंबई में लोग फिल्म स्टार के लिए खड़े होते हैं।
0: लेखन के साथ साथ लेखकों से भी उन्हें बहुत प्यार था।
1: आगे देखो तो रघुपति साहब फिराक रहते थे, दाएं देखो तो अकबर इलाहाबादी रहते थे, बाएं देखो तो सीवाई चिंतामणि जैसा पत्रकार था।
0: वो हैं जाने माने लेखक पत्रकार प्रताप सोमवंशी।
2: आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वांचे छे। सौप्रथम मुख्य समाचार। દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન। એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી। પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત। અને સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે। શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા। તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી। પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો। હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે, જે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે દર્શાવે છે। સાંભળીએ એક અહેવાલ।
3: प्रधानमंत्री नरेंद्र मोदी की यह उपलब्धि विशेष रूप से उल्लेखनीय है क्योंकि भारत जैसे 140 करोड़ से अधिक आबादी वाले देश का शासन प्रशासन अत्यंत व्यापक और जटिल है। भाषाई, सांस्कृतिक, धार्मिक तथा भौगोलिक विविधताओं से युक्त इस राष्ट्र का सफल नेतृत्व और संचालन अपने आप में एक बड़ी जिम्मेदारी और चुनौती है। यह विश्व के सबसे बड़े लोकतंत्र में लगातार 3 बार राष्ट्रीय जनादेशों द्वारा जनता का निरंतर भरोसा दर्शाता है। साथ ही उन्हें अब तक 30 से अधिक देशों द्वारा सर्वोच्च नागरिक सम्मानों से भी सम्मानित किया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी के कार्यकाल के दौरान लगभग 25 करोड़ भारतीय बहुआयामी गरीबी से बाहर निकले हैं तथा व्यापक सामाजिक आर्थिक प्रगति हुई है। अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली।
2: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે। એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સીમાચિહ્નરૂપ પ્રસંગ દેશના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં મૂકેલા સ્થાયી વિશ્વાસ અને વિશ્વાસનો પુરાવો છે। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ ઐતિહાસિક સીમાચિહ્ન માત્ર સમયનું માપન નથી, પરંતુ આપણી રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં પરિવર્તન યુગનું પ્રતિબિંબ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, નિર્મલા સીતારમણ સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા। સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું, સાંસ્કૃતિક પુનરુત્થાનની શરૂઆત કરી અને દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યું। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની

0: વૈષ્ણવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ જ કુશળતા, સંયમ અને દ્રઢ નિશ્ચય સાથે રાષ્ટ્રનું માર્ગદર્શન અને સંચાલન કર્યું છે.
1: આજ માન્ય પ્રધાનમંત્રીજી ભારત મેં ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી આજ હુએ હૈ. માન્ય પ્રધાનમંત્રીજી ઉસી તરીકે સે દેશ કી સેવા કરતે રહે ઓર દેશ કા જો ભવિષ્ય બનાને કા સંકલ્પ ઉન્હોને લિયા હૈ, જે ભારત બનાને કા સંકલ્પ જો ઉન્હોને લિયા હૈ, ઉસ સંકલ્પ મેં હમ સભી 140 કરોડ દેશવાસી સંકલ્પ મેં જુડે એસી પ્રાર્થના.
0: કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, નિર્મલા સીતારમણ અને રાજનાથસિંહ સહિતના નેતાઓએ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બનતા આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રીના સન્માનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રીય મંત્રીઓએ આજે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રીય લોકશાહી સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા અંગેની ઉજવણી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હી સરકારના અન્ય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ નવી દિલ્હીના એક મંદિરમાં પ્રાર્થના કરી. પત્રકારો સાથે વાત કરતા નીતિન નવીને જણાવ્યું કે આ નોંધપાત્ર નેતૃત્વ હેઠળ 25 કરોડ પરિવારોને ગરીબીમાંથી ઉપર લાવવામાં આવ્યા છે. શ્રી નવીને કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં પ્રધાનમંત્રીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ અને વિકાસ માટે સતત કાર્ય કર્યું છે.
2: पिछले 12 सालों में जो उन्होंने कई कीर्तिमान बनाए, तो सबसे बड़ा विषय आज हमारा गरीब हमारा परिवार के मुख्य धारा के साथ जोड़कर काम कर रहा है, देश के विकास में काम कर रहा है. आज हमारा युवा पूरी तरह से उत्साह के वातावरण में, मैं मानता हूं कि 2013-14 का जो समय था एक निराशा का वातावरण में हमारा युवा था, आज हमारा युवा अपने आप को उत्साह और उम्मीद और आकांक्षाओं के साथ मोदी के साथ चलने पर तैयार.
0: પત્રકારો સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ પોતાનું આખું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ઘરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગૌરે કહ્યું કે આ સિદ્ધિ શ્રી મોદીની દાયકાઓની સમર્પિત જાહેર સેવા અને નેતૃત્વનો એક સશક્ત પુરાવો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાહેર સેવા એ સુશાસનનો સૌથી સાચો માપદંડ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિતમ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને ફરજની ભાવના સાથે સતત કામ કરે છે તે જ જનતાનો વિશ્વાસ મેળવે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં સીએનજીની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે સરકાર ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજીનો પુરવઠો વધારી રહી છે. શ્રી પુરીએ કહ્યું કે એલપીજી કનેક્શનને પીએનજી કનેક્શનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવીને વૈશ્વિક પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો પાછી ખેંચી લેશે તેવી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ઘણી પોસ્ટનું સરકારે ખંડન કર્યું છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો કે ચલણી નોટોને પ્લાસ્ટિકની ચલણી નોટોમાં બદલાશે. પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે આરબીઆઈ અનુસાર આ મહિનાના અંત સુધીમાં કાગળની ચલણી નોટો પાછી ખેંચવાની કે તેને પ્લાસ્ટિકની ચલણી નોટોથી બદલવાની કોઈ યોજના નથી. અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્યના હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે ગઈકાલે રાત્રે નાગરિકોના ઘરોની નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્યએ ફરી એકવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે, તેને માનવતાવાદી ગુનો અને આક્રમકતાનું કૃત્ય ગણાવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઇરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળાનો માહોલ સર્જાયો છે. શેરબજાર પ્રારંભિક તબક્કે 500 અંક વધ્યું હતું અને વધારાનો દોર બપોર બાદ

યથાવત રહ્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 620 અંક અને નિફ્ટીમાં 160 અંકનો વધારો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે દક્ષિણ ઇરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે મંગળવારે આત્મરક્ષાના ભાગરૂપે દક્ષિણ ઇરાન પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાના અપાચે લડાકુ હેલિકોપ્ટરને તોડી પડાયા બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમિસ 3 માટે ક્રૂ તરીકે 3 અમેરિકન અવકાશયાત્રીઓ અને 1 ઇટાલિયન અવકાશયાત્રીના નામ જાહેર કર્યા છે. અવકાશયાત્રીઓ આવતા વર્ષના અંતમાં સ્પેસ એક્સ અને બ્લુ ઓરિજિનના ચંદ્ર લેન્ડર્સનું ભ્રમણકક્ષામાં પ્રથમ વખત પરીક્ષણ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: મોદીને સફળ અને સતત 12 વર્ષના સુશાસન બદલ પત્ર લખીને ગુજરાત વતી હાર્દિક અભિનંદન પાઠવ્યા. પત્રમાં શ્રી પટેલે તેમના કાર્યકાળ દરમિયાન હાંસલ થયેલી અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કારણે દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બુલેટ ટ્રેન જેવા મેગા ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રશંસા કરી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર હબ તરીકે ધોલેરા અને સાણંદ ખાતે 6 જેટલા પ્લાન્ટ સાથે ગુજરાત સંપૂર્ણ સજ્જ બન્યું છે. શ્રી પટેલે આયુષ્યમાન ભારત, ઉજ્જવલા, પીએમ આવાસ અને જલ જીવન મિશન જેવી યોજનાઓથી સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે તેમના વતન વડનગરમાં વિવિધ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના સંકલ્પને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે છોટાઉદેપુરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી રાઠવાએ સ્વચ્છતા અંગે વિશેષ સંદેશ આપ્યો.
2: વધારે પ્રધાન રહેવાનો આજે એમનો રેકોર્ડ થયો છે. 4,399 દિવસ જેટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાનો આદરણીય નરેન્દ્રજી અવધી સાહેબને મોકો મળ્યો છે. તેના ભાગરૂપે અમે આજે છોટાઉદેપુર સરદાર બાગની સામે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આજે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ 4,399 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા.
0: ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 1 મહિનામાં 1,470 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં 852 મહિલાઓ, 342 પુરૂષો, 42 સગીર અને 234 સગીરાઓને છોકરીઓનો સમાવેશ

શોધી કાઢવામાં આવી છે. આ વિશેષ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. આ અંગે રાજ્યના પોલીસવડા જીએસ મલિકે જણાવ્યું, ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત થયા છે. બંને યુવક લુણાવાડાથી લીંબોદરા ગામ પાસે નહાવા ગયા હતા, જ્યાં પાણીના પ્રવાહમાં તણાયા હતા. ફાયર વિભાગે શોધખોળ દરમિયાન એક યુવકને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. બે દિવસ બાદ શોધખોળ દરમિયાન બીજા યુવકનો મૃતદેહ પણ કોલવણ ગામ પાસેથી મળી આવ્યો. વલસાડ જિલ્લાના પારડીના સરોદી ગામમાંથી માદક પદાર્થના છોડ મળી આવ્યા છે. પોલીસે ખેતરમાંથી 37 લાખથી વધુની કિંમતના માદક પદાર્થના છોડનું વાવેતર ઝડપી પાડ્યું. એસઓજીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાંથી અંદાજે 74 કિલોગ્રામ માદક પદાર્થના લીલા છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભૂસ્તર વિભાગે ગેરકાયદે રેતી ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં સુલવાળા વ્યાવલ નદીપટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, એક યાત્રિક નાવડી, એક મશીન અને એક ટ્રેક્ટર કબજે કર્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની અંદાજીત કુલ કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: और ये गाना सुनते हुए पूरा लोक संगीत की छटा बिखेर उठी है और उत्तर प्रदेश के लोकगीतों की तो बात ही निराली है। तो एक बार चलते हैं उत्तर प्रदेश की ओर, और आप चूंकि इलाहाबाद में पढ़े बले हैं तो वहां की यादें ताजा कीजिए हमारे श्रोताओं के साथ।
1: देखिए, मैंने तो कई जगह लिखे शेर भी कहा है कि हर अपनेपन के किस्से में शहर का जिक्र आता है,
0: जी
1: हर अपनेपन के किस्से में शहर का जिक्र आता है,
0: क्या बात है,
1: तुझे तो याद हम अक्सर इलाहाबाद करते हैं।
0: वाह वाह वाह।
1: एक और शेर मैंने कहा है कि चांदी का बदन सोने का मन ढूंढ रहा है, औरों में ही अच्छाई का मन ढूंढ रहा है। इसमें जो शेर है इलाहाबाद के हवाले से है कि संगम के इलाके से है पहचान हमारी, संगम के इलाके से है पहचान हमारी, ये मन तो वही गंगो जमन ढूंढ रहा है।
0: क्या बात है, वाह।
2: श्रोता मित्रों, आकाशवाणी ना मुंबई केंद्र थी प्रसारित विविध भारती ना कार्यक्रमों सह प्रसारण अमे करी रहा हता। આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર। અત્યારે સાંજના 4:50 થવા જાય છે। થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત।
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની

0: આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: અલકા યાજ્ઞિક અને સાથીઓના સ્વરમાં સાંભળીએ સમીરની આરચના, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ફિલ્મનું નામ છે કુદરત કા કાનૂન.

અલકા યાજ્ઞિકને આપે સાંભળ્યા. ગીત રચનાથી સમીરની સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું હતું અને ફિલ્મનું નામ હતું કુદરત કા કાનૂન. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ છે. અત્યારે સાંજના બરાબર 5 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમમાં છાયા ગીત હવે પ્રસ્તુત છે.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. આ વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.

0: कानूनी सहायता टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: आ उनाड़ामां सुरक्षा सूचनोनुं पालन करो अने लू थी बचो।
2: हीट वेव એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
3: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org

હિરાન્ઝા ફિલ્મના ગીત હતું, લતા મંગેશકરના સ્વરમાં આપે સાંભળ્યું. અને આ છે ફિલ્મ ઠાકુર જનરલ સિંહનું ગીત, લતા મંગેશકરના અવાજમાં.

ઠાકુર જનરલ સિંહ ફિલ્મના ગીતા તો લતા મંગેશકરના અવાજમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. આ કેન્દ્ર એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર સ્થિત છે. હવે પ્રસ્તુત છે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: પહેલા ઝાપટા પડવા માંડ્યા છે એટલે કઈ નવા જૂની થવાની છે?
1: નવા જૂની નહીં ભાઈ, આ ઉનાળું જે કઈ આપણે પાક કર્યો છે ને,
0: હા
1: એ ભાઈ બગડતો થવા બેઠો છે બાપા. જોવાને કેરીઓ હતી એ પડી જી વાવાઝોડા મેં, પછી ઉભી બાજરી હતી તે આટલો જોરદાર પવન આવ્યો, કેવી જોરદાર બાજરી કેવો આમ લહેરાતી હતી ભાઈ, પાણી મેલેલું એ પડી જી. એટલે દાયા ભાઈ હું તમને એમ કહું કે આ શેડૂત ને તો બચારા છે ને, આ સીતી મેં બે હાથ મેં લાડવા પેલા જે કહેશે ને એ વાત હાસી છે. અને પડ્યા ઉપર પાટું નો પ્રહાર ભાઈ પડે છે. હો
0: કોણ છે ભાઈ? અમુક કુદરતી વસ્તુ હોય છે એ આપણા અંકુશમાં નહીં હોતી, અને અમુક વસ્તુ છે ને આપણા અંકુશમાં હોય છે ત્યારે આપણે એને નિયંત્રણ નહીં કરતા
1: ભાઈ. પેલું કહેવત કીધી છે કે પોની જતા રહ્યા પછી પાર બોંધવા જઈએ ને, એવું છે. ચમ આટલા વર્ષોથી આપણા બાપ દાદા શેતી નતા કરતા, ઉનારું કરતા હતા, બાજરી કરતા હતા, વગર પોની ના ગમે કરતા હતા, નતા કરતા, પણ એમને ભાઈ આવી બધી તકલીફ નથી પડતી. ચમ કે આ છે ને, આ માણસ જાતને હાથે ન કર્યો એ વાજ્યો છે. તમે વસાર કરો ડાયા ભાઈ, અત્યારે તમે જુઓ તો ઝાડો એટલો બધો કપાય છે, ઝાડો લોકો એટલો બધો કાપીને વેચે છે કે જેટલો કાપીને વેચે છે ને એમનું એક જો એવાય ઉછેરતા હોય ને તો તમે કેવા સોગંધ ખાવ બોલો.
0: કોણ છે ભાઈ? હવે મને છે ને એમ થાય છે કે આ જે ઝાડ વેચે છે ને એ લોકો મોટા ભાગે તો પડ્યા પાથર્યા અને કોમ ધંધા વગરના બેહી રહેશે, અને આ જે ઝાડ ઉછેર્યો છે એને વેચી અને એમાંથી જે પૈસા મળે એ ખાવાનું કરે છે. પણ હું તો એમ વિચાર કરું છું કોનજીભાઈ કે આ ઝાડ વગરની ધરતી વેરાન થઈ જશે ને તો પીવાનું પાણી હવ નહીં મળે. અને બીજી વાત એ કે મનખા જ્યારે મરવા મળશે ને ત્યારે એને હળગાવવા લાકડા નહીં મળે.
1: પણ ભાઈ હું તમને એમ કહું કે તમે કાપો, પણ ભાઈ એની અમે ઉછેરો તો ખરા, કે માણસને ઇજ્જત ભેગી કરવી હોય ને તો જ્યારથી એ નાનો હોય ને અને જ્યાં સુધી ઘરડો થાય, જવાન થાય, મોટો થાય, લાખોપતિ બને, કરોડોપતિ બને, ત્યાં સુધી એણે એવું કોઈ પણ બદકામ ના કર્યું હોય તો એની ઇજ્જત એટલી બધી વધે કે લોકો એની વાહવાહ કરે, લોકો એને બોલાવે, એને બેસાડે, એને સન્માન આપે. પણ જ્યારે એક ખરાબ કામ કરી નાખે ને, એક એક સેકન્ડની અંદર એક ખરાબ કામ કરી નાખે ને, તો આખી જિંદગીની જે એણે આત્મસન્માનની જે એણે કમાણી કરી હોય
0: ઇજ્જત ભેગી કરી,
1: હા ઇજ્જત જે ભેગી કરી ધૂળમાં મળી જાય. એવી જ રીતે ડાયાભાઈ, જે આ વૃક્ષો છે ને, ઝાડ, એ ઝાડ આપણે નોંધસુકું હોય, એનું બિયારણ રોપીએ, એ બીજ મોટું થાય, એ ઉગે, એને આપણે ઢોર ઢોંખર આતે એનાથી રક્ષણ આલીએ, એને પાણી પાઈએ, અને વર્ષો પછી આખો વડલો થાય કે મૂળો થાય કે ઊંબો થાય કે લેમડો થાય, બરાબર. પણ ભાઈ એ વર્ષોની મહેનત જ્યારે એક જ 5 મિનિટમાં કટર મિલીએ ને તો ત્યાં ગાડી વિરોન થઈ જાય છે. હતું નતું એની પર કેટલા બધા જન જનાવરો રહેતા હોય. ઉનાળાની અંદર આપણે તમે હું બધા કે કોઈ પણ વટે માર્ગું એના સોયણે બેસતા હોય, તો તમે વસાર કરો કે જેમ ઇજ્જત ભેગી કરતો વર્ષો નીકળી જાય, એમાં ઝાડ રૂપ તો વર્ષો નીકળી જાય છે, પણ એનું નિકંદન કાઢતો માત્ર 5 મિનિટ લાગશે. આ મનખા દેહે કોઈ દાડો વસાર્યું છે ખરું, એટલે આ સંસ્કૃતિનું કામ શું છે કે એનું પાલન પોષણ કરવાનું, એને ઉછેરવાનું, એનું લાલન પાલન કરવાનું અને એને હાંસવવાનું. પણ જ્યારે એને એક જ સેકન્ડની અંદર વાઈ નાખવાનું હોય તો એ શું કહ્યું? અધોગતિ થઈ, એ પ્રકૃતિનું નિકંદન કર્યું. એટલે ડાયાભાઈ આપણે ગમે એટલી વાતો કરશું ને, પણ જ્યાં સુધી આપણે પોતે પોતાની ફરજ નહીં નિભાવીએ, કોઈ પણ માણસ પોતે પોતાની ફરજ નહીં સમજે કે આ સારું શું ને ખોટું શું, સાચું શું ને નરસું શું, એ નહીં સમજે ને, તો હું તો હું તો એમ જ કહું છું કે ડાયા ભાઈ અત્યારે જે આ વગર ટેમનો જે વાદળો સળીને આવે છે અને જોરદાર ઝાપનો પડે છે અને વીજળીના કડાકાન ભડાકા થાય છે વગર સુમાહના, એવી ભયંકર દશા હવે આવવાની છે.
0: કોણ છે ભાઈ? ઘણી વારથી હું તમારી વાત સાંભળતો હતો
1: બરાબર,
0: અને સાંભળતા સાંભળતા મને એમ વિચાર આવ્યો કે કોનજી ભાઈ આજે સત્યના માર્ગે તલવારની ધાર ઉપર ચાલે છે, હાચું જ બોલે છે, અને આવું હાચું છે ને કોનજીભાઈ.

0: કડવું લાગે,
1: લોકોને કડવું લાગે છે.
0: ભાઈ ઘૂંટડા તો કડવા હોય ને તો જ એ હારા હોય.
1: એટલે આ ભાઈ આ ઔષધ છે ને, કોઈ પણ ઔષધ
0: કડવું હોય,
1: શાબ્દિક ઔષધ, દવાનું ઔષધ,
0: હાસી વાત,
1: કે પાણીમાં ગારીને આવેલું ઔષધ,
0: બરાબર,
1: બધા કડવા જ હોય.
0: હાસી વાત.
1: અને કડવું જો પીવે ને તો જ મીઠું થાય
0: અને સરળ રોગ મટી જાય.
1: હા, પણ લોકોને કડવું નહીં પીવું અને મીઠું મીઠું પીવું છે. એટલે આ મીઠું પીવાથી ડાયાબિટીસ થાય છે એ તમને ખબર છે?
0: હાસી વાત છે.
1: અને એ મહાભયંકર રોગ થાય છે
0: ભાઈ, સવાદ ના માર્ય મરી જાય છે.
1: કોનજે ભાઈ, હવે વાતો બહુ થઈ, હવે આપણે છે ને તો
0: રેડિયો
1: સાંભળી લઈએ આજનો કાર્યક્રમ, અને પછી છે ને ફરી પાછા આપણી વાતને આગળ વધારીએ. લો, આ રેડિયો સાંભળો. આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કૃષિ જગત કાર્યક્રમ. કૃષિ જગત કાર્યક્રમનું આજનો વિષય છે કડવો લીમડો શીતળ છાંઈ. લેખન મીનાબેન બારિયા, પઠન સમીના શેખ.
2: ભારતીય વૈજ્ઞાનિકોએ આજથી કેટલાય વર્ષ ઉપર લીમડાના સર્વાંગી ગુણધર્મોનો અભ્યાસ કરવા માટેના શ્રીગણેશ માંડ્યા. પ્રથમવાર લીમડાની ગંધથી પાકમાં લાગતી જીવાતથી થતું નુકસાન અટકાવવાનું શોધ્યું. જર્મન કીટકશાસ્ત્રી હેનરીએ કરેલ અભ્યાસની ફળશ્રુતિ જોઈએ. સુદાન પર તીડનો અતિ ભયંકર હુમલો થયો હતો, તમામ પ્રકારની વનસ્પતિનો નાશ થયો હતો. જ્યારે લીમડા પર તીડોએ રાતવાસો કર્યો હોવા છતાં લીમડાના પાન તથા ફૂલો અકબંધ રહ્યા હતા. તીડના હુમલાથી ખેતરમાંના પાકો સફાચટ થઈ જાય છે ત્યારે લીમડા બચી જાય છે. તેનું કારણ શોધવાના પ્રયાસ રૂપે આ કાર્યનો આરંભ થયો. લીંબોડીના બારીક ભૂખાના 0.001% છંટકાવ કરવાથી પાક ઉપર ત્રાટકેલા રણના તીડ નાસી ગયા. ઈસવીસન 1962માં આપણા ત્રણ વૈજ્ઞાનિકોએ જર્મન કીટકશાસ્ત્રી હેનરીએના સથવારે શાકભાજી પર લીમડાની બનાવટો છાંટી. આ બનાવટોની દુર્ગંધથી શાકભાજીનો પાક તીડના આક્રમણથી બચી ગયો. આ સંશોધને વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ રેડ્યો. 1991 સુધીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની 3 નીમ પરિષદો યોજાઈ અને પ્રકાશનો પણ પ્રગટ થયા. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હીના કીટકશાસ્ત્રીઓએ વિભાગીય પ્રયોગશાળા જમ્મુના વૈજ્ઞાનિકો સાથે સહયોગ કરીને ભારતના જુદા જુદા 8 પ્રદેશોમાંથી લીમડાના પાન, છાલ, મૂળ, લીંબોળી વગેરે મંગાવીને તેમાં રહેલા ઉપયોગી કીટકનાશક રસાયણોના પ્રમાણનું માપ કાઢવા માટેના અખતરા કર્યા હતા. આંધ્રપ્રદેશ કૃષિ વિદ્યાલય તિરુપતિના કીટકશાસ્ત્રીઓએ લીંબુના છોડ પર લાગતી ઈયળ અને પતંગિયાનો નાશ કરવા માટે નીમ જંતુનાશક દવાનો સફળ પ્રયોગ કર્યો છે. હૈદરાબાદના વૈજ્ઞાનિકોએ દરજીડા તથા ચકલાથી થતું નુકસાન અટકાવવા લીમડાની દવાના સફળ પ્રયોગો કર્યા છે. બજારમાં મળતી લીમડાની દવાઓ જેવી કે રેપેલિન, નીમગાર્ડ, બાયોલિટ્રીન, તલના તેલ કે લીંબોળીના તેલમાં મિક્સ કરીને કપાસના કીટકોનો નાશ કરવાના પ્રયોગો સફળ નીવડ્યા છે. મધ્યસ્થ તમાકુ સંશોધન કેન્દ્ર રાજમુંદ્રીના પ્રયોગો સિદ્ધ કરે છે કે તમાકુની ઈયળોનો નાશ કરવા માટે લીમડાની બનાવટો અક્સીર સાબિત થઈ છે. મિત્રો, ચણાની ઈયળોનો નાશ કરવા માટે લીમડાની જંતુનાશક દવાઓ પાકને કીટકો માટે અખાદ્ય બનાવી કીટકોનો નાશ કરવા સક્ષમ પુરવાર થઈ છે. તેવી જ રીતે બાગાયત સંશોધન કેન્દ્ર તરફથી કરાયેલ પ્રયોગોમાં ટામેટાના મૂળમાં લાગતા કૃમિનો નાશ રેપેલિન દવાથી સચોટ રીતે થયો હતો. ડાંગરના કીટકો અને રોગોનો નાશ કરવા માટે નીમ જંતુનાશકના પ્રયોગો કર્યા હતા. તેમાં રાસાયણિક જંતુનાશક દવાઓ અને નીમ જંતુનાશક દવાઓના પરિણામો એક સરખા જોવા મળ્યા હતા. આ અખતરા ભૂખરા ચૂસિયા, ગાભમારાની ઈયળ, કાંડકોરી ખાનાર ઈયળ માટે લગભગ સરખા માલુમ પડ્યા હતા. જ્યારે પાનના બીડા વાળવાની ઈયળનો નાશ કરવા લીમડાની દવાઓ વધુ અસરકારક માલુમ પડી હતી. લીંબોળીના ખોળનો અર્ક 5%, ડાંગરના બેક્ટેરિયલ લીફ બ્લાઇટ પર 100% અસરકારક બની ડાંગરનો ઉતારો વધારી શકે છે. જ્યારે તલના ફૂલનો રોગ ખોળથી કાબૂમાં આવ્યો હતો. ડુંગળીના પાનનો

બ્લાઇટ દૂર કરવા લીમડાના ખોળને વાપરતા સફળતા મળી હતી. ડાંગરની ચાર મોસમમાં લીમડાની જંતુનાશક દવાઓ વિવિધ કીટકોનો નાશ કરવા વાપરી તેના સફળ પરિણામો મેળવ્યા હતા. પાન પર છંટકાવ કરતા પાન વાળી નાખનાર ઈયળ અને પાન ખાનાર ઈયળનો સફળતાપૂર્વક નાશ થયો હતો. ડાંગરની ગાભમારાની ઈયળનો નાશ કરવા માટે રેપેલિન અને લીમડાનો જંતુનાશક પાવડર હેક્ટર દીઠ 4 કિલો વાપરવાથી ગાભમારાની ઈયળ કાબૂમાં આવી હતી. મિત્રો, કપાસમાં જીંડવાની ઈયળો 100% અને ચણાની ઈયળો 75% નાશ કરી શકાયો હતો, જ્યારે લીંબોળીના ખોળથી બટાકાના પાનનો રોગ નાબૂદ થયો હતો. રાસાયણિક જંતુનાશક દવાઓ પાન ખાનારી ઈયળોનો સંપૂર્ણ નાશ કરી શકી હતી, જ્યારે લીમડાની દવાઓ 80% નાશ કરી શકી હતી. તુવેરના નાનકડા છોડનો મરો દૂર કરવા માટે લીંબોળીના તેલથી સફળતા મળી હતી. વનસ્પતિશાસ્ત્રના વૈજ્ઞાનિકોને તથા ભારતીય બાગાયત સંશોધન સંસ્થા બેંગ્લોરના વૈજ્ઞાનિકોને લીંબોળીના ખોળથી પાકના મૂળમાં લાગતા કૃમિનો નાશ કરવામાં સફળતા મળી હતી. લીંબોળી અને લીંબોળીના તેલમાંથી બનાવેલ જંતુનાશક દવાઓ આંબાના મધ્યાની નાબૂદી માટે કરવામાં આવેલ પ્રયોગોમાં લીંબોળીના તેલમાંથી બનાવેલ દવાઓના પરિણામો ઉત્તમ જણાયા હતા. મગ અને ચણાના પાકના મૂળમાં થતા કૃમિઓ તથા નેમેટોડ એટલે કે ડોળનો નાશ કરવા લીંબોળીનો ખોળ વાપરવા ભલામણ કરી છે. વળી તેઓએ લીંબોળીના ખોળના ભૂકાને કોઠારમાં સંગ્રહ કરવામાં આવેલ ઘઉંના લોટમાં લાગતા કિલ્લા તેમજ ઈયળોનો નાશ કરવા માટે 2% ભૂખી વાપરી સારું પરિણામ મેળવ્યું હતું. દ્રાક્ષમાં થતા મિલીબગ્સ અને લીંબુડી પર થતા કાળી મસીના ઉપદ્રવનો નાશ કરવા માટે લીમડાની દવાના સફળ પ્રયોગો થયા હતા. આ બધા અખતરાઓ પરથી તારણ કાઢ્યું કે લીંબોળીના કોચલા, પાન, ફૂલ, તેલ અને ખોળ જેવા વિવિધ ઘટકોની બનાવટોના પ્રયોગો કરતા ખોળની સરખામણીમાં બાકીના ઘટકો એટલે કે અંગો વધુ અસરકારક નીવડ્યા છે, એટલે ખોળ ખાતર તરીકે લાભદાયી ગણાય. કેટલાક રસાયણો જેવા કે ટ્રિપોલ, ટ્રિટ્રોન, X100, ઇથેલોન, મિથેલોન, મિથેનોલ, હેક્ઝાઇન, ઇથર, ટ્વિન 20, ટ્વિન 80, પાઇપ્રોનિલ, બ્યુટોક્સાઇડ, લેસિથિન વગેરેમાં લીંબોળીનો ભૂકો ઓગળી જંતુનાશક દવાઓ બનાવાય છે. મધ્યપ્રદેશના કૃષિ સંશોધન કેન્દ્ર ઇન્દોર દ્વારા લીમડાના પાનનો ઉકાળો છાંટતા મરચીનો છાસિયો અને કુંડરો રોગ કાબૂમાં આવ્યો હતો. મધ્યપ્રદેશની કૃષિ વિદ્યાપીઠ ઇન્દોરમાં સોયાબીનના મૂળમાં લાગતી કૃમિ નેમેટોડ્સ નાબૂદ કરવા માટે લીંબોળીનો ખોળ ફાયદાકારક જણાયો હતો. વિકસતા દેશોમાં વસ્તી વધારો, ડાક્તરી સારવારનો અભાવ અને પાક સંરક્ષણ જેવા અનેક પ્રશ્નોના ઉકેલમાં લીમડો અગત્યનો ભાગ ભજવે છે. લીમડામાંથી જંતુનાશક દવાઓ ગામડામાં બનાવી શકાય છે. મોંઘી અને રાસાયણિક જંતુનાશકો છાંટતા દર વર્ષે વિશ્વમાં આશરે 20,000 માણસોનો ભોગ લેવાય છે એવો વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા એટલે કે WHO અભ્યાસ છે. રાસાયણિક જંતુનાશકોની સાથે મેદાનમાં આવી શકે તેવી ક્ષમતાવાળા કુદરતી અસરકારક જંતુનાશકો ફક્ત લીમડો જ આપી શકે તેમ છે. 400 કરોડ વર્ષથી કીટકો જીવજગતને નુકસાન કરતા આવ્યા છે. તેનો સામનો કરવામાં વનસ્પતિ સૃષ્ટિમાં લીમડો મોખરે છે. લીમડાની બનાવટો પર ઘણા સંશોધનો અને અખતરા થયા છે, છતાં હજી લોકો તે મોટા પાયા પર વાપરતા નથી. છેલ્લા થોડા વર્ષોમાં લીમડાની અનેક જુદી જુદી જંતુનાશક દવાઓ બજારમાં વેચાતી થઈ છે. એઝાટીન, ટ્રિલક્સ, આલ્ચીન વગેરેના માર્કાવાળી દવાઓ મળે છે. આલ્ચીનને તો ખોરાકની જાળવણી અને ખાદ્યપાકો પર છાંટવા માટે મંજૂરી મળી ગઈ છે. બાયોનિમ અને બેનિફિટ નામની બીજી 2 દવાઓ પણ ઉપલબ્ધ છે. હવે વિશ્વવ્યાપી બનેલી નીમ જંતુનાશક દવાઓની બનાવટોનું ચોક્કસ ધોરણ ઠરાવવું જરૂરી છે. દરેક લોટમાં તેનું એકધારું ધોરણ અને સરખી ગુણવત્તા જાળવવી એ મુશ્કેલ કાર્ય છે. એકમાત્ર એઝાડીરેક્ટિન કેટલા પ્રમાણમાં વાપરવું તે જ કહી શકાય છે. બનાવટની વિવિધ પદ્ધતિઓને કારણે માર્ગોસાન જેવા પદાર્થનું પણ ધોરણ ચોક્કસ કરી શકાતું નથી. નીમ જંતુનાશકની જુદા જુદા પાકો જુદા જુદા

0: જીવાણુઓ, કીટકો અને રોગ પર થતી અસર, છાંટવાનું પ્રમાણ વગેરેનો ઊંડો અભ્યાસ કરવો ખૂબ હિતાવહ છે. મિત્રો, લીમડાની બનાવટો કયા કીટકો પર કયા સ્વરૂપમાં ક્યાં અને કેટલી અસર કરે છે તેવું સંશોધન પણ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે નીમ બનાવટની અસર સૂર્યપ્રકાશમાં લાંબો સમય ટકતી નથી, તેને લીધે તે દવાની અસર થોડા અઠવાડિયા સુધી ટકી શકે છે. એટલે કે તેની લાંબા ગાળાની અસર માટે આ પ્રક્રિયા જરૂરી છે. પરંતુ વિકસતા દેશોને આવી અનુકૂળતા ન હોય તે સ્વાભાવિક છે, પણ તેમણે સરળ અને વ્યવહારુ પદ્ધતિ તો શોધવી જ પડશે. કેટલાક કીટકોએ રાસાયણિક જંતુનાશક દવાઓ સામે ટકવાની શક્તિ વિકસાવી છે. ડીડીટીથી ન મરે તેવી મચ્છરની જાતિ પેદા થઈ છે. લીમડાના પંચાંગોમાંથી બનતી દવાઓ સામે કીટકો વિકસાવી શકશે કે કેમ, તેમજ તેની નાશ શક્તિ કેટલા સમય માટે કામયાબ નીવડશે તેનું પણ વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવું જોઈએ. આમ છતાં નીમ પેદાશોનો વાજબી પ્રમાણસર ઉપયોગ કરવામાં આવશે તો તેની જંતુનાશક શક્તિ ઘણા સમય સુધી ટકશે. લીમડાના તેલમાં કયા મૂળ તત્વો છે તે દરેકનું પ્રમાણ અને તેની વિવિધ જાતના કીટકો પરની અસર વૈજ્ઞાનિક સંશોધન કરીને તે કીટક કે જંતુના સંહાર માટે ઠરાવેલ જાતની જ દવા બજારમાં મૂકવામાં આવે તો તે દવાઓની અસરકારકતા વધે. ખાતરીવાળી દવાઓ ખેડૂતો ખરીદે અને લીંબોળીનું તેલ અને ભૂકા જેવા કુદરતી પદાર્થો વાપરતા થાય. કુદરતી તેલમાં ધારો કે 25 જાતના જંતુનાશક તત્વો છે. અમુક કીટકોને કાબૂમાં લેવા માટે તેલમાંના એક કે બે તત્વો જ અસરકારક બનતા હોય તો કુદરતી પદાર્થો વાપરવાથી બાકીના તત્વો ખોટી રીતે વેડફાઈ જાય, એટલે તેલના પદાર્થોનું સંરક્ષણાત્મક પૃથ્થકરણ કરી નક્કી કરેલા કીટકો માટે નક્કી કરેલી દવાઓ વપરાય તો કુદરતી પદાર્થોનો વપરાશ ઓછો થાય, એટલે અંશે સસ્તી દવાઓ બજારમાં ઉપલબ્ધ થાય. આમ બિનજરૂરી તત્વો વેડફાતા મટે, તેલનો બચાવ થાય અને દવાઓ સસ્તી બને.
1: આપ સાંભળી રહ્યા છો કૃષિજગત કાર્યક્રમ. કૃષિજગત કાર્યક્રમનો આજનો વિષય હતો કડવો લીમડો શીતળ છાંય. લેખન હતું મીનાબેન બારિયાનું, પઠન સમીના શેખ, અને કાર્યક્રમમાં હવે સાંભળીએ.

0: જોયું કોનજીભાઈ, તમે હમણાં કહેતા હતા ને કે વૃક્ષ, અલ્યા ભાઈ આ વૃક્ષને જો આપણે ઉછેરીએ ને, અને ઘણાક વૃક્ષો તો આપણા માટે એટલા બધા લાભદાયી છે, ફળદાયી છે. અને કોનજીભાઈ, આ પૃથ્વી પર છે ને આપણા અસ્તિત્વ પહેલા વૃક્ષોનું અસ્તિત્વ પહેલો આવ્યું હતું
1: ભાઈ, પહેલો એમનું જ હતું.
0: હા, તો આપણે એમને હટાવવાનું કામ કરીએ છે. હા
1: ભાઈ, હું તમને એમ કહું કે આપણું જે આ જંગલ ખાતું છે, વન ખાતું છે, એ રાત દાડો તંતોડ મહેનત કરે છે. શું કરવા? આ જંગલો બસાવવા હારું. શું કરવા? વૃક્ષો બસાવવા હારું. પણ અમુક એવા મહાપાપીઓ હોય છે ને કે જયારે કદાચ એની સમય પારખી અને મધરાત હોય કે હવાનો વહેલો ટાઈમ હોય,
0: અને લાકડાની સોરી કરે છે, એમ બોલ ને યાર,
1: સોરી સુફીથી એ કાપી જાય છે. પણ ખરેખર બહુ દુઃખની વાત છે હો, કેમ કે એક મણ બધી બાજુ ના પહોંચી ગયા. પણ આ લોકોએ સમજવા જેવી છે કે જ્યારે આપણા જ મિત્રો, વન મિત્રો જ્યારે આટલી પ્રગતિ કરતા હોય, આટલી દેખરેખ રાખતા હોય, તો એમને એમની પણ બીક નહીં લાગતી. બોલો
0: અલ્યા કોનજીભાઈ, મેં છે ને આવતો જતો રોજ નજર નાખતો નાખતો એક દાડે મારી નજર છે ને બે જણ લાકડા કાપતા હતા એના પર પડી. રોજ નજર તો પડે, પણ તે દાડે મારી નજર છે ને એમના ઉપર પેલું કહેવાય ને કે જરા ગરમ થઈ ગઈ મારી નજર.
1: એમ?
0: હા, એ લોકો લાકડા કાપતા હતા ગાંડા બાવળના.
1: હા હા,
0: મેં કહ્યું કઈ વાંધો નહીં, કાપે છે, ઉછરી જશે. અને ગાંડો બાવળા અમે કઈ બહુ ઉપયોગી નથી એમ.
1: બરાબર.
0: પણ ગાંડો બાવળ પણ ઉપયોગી છે ભાઈ. હવે એની લોકો ઘણા વાડ કરે છે, તને ખબર છે?
1: હવે
0: ગાંડા બાવળની પેલા ભૂંડને એમાં પ્રવેશ તો અટકાવવા માટે ખેતરમાં, તો ઉપરથી એના ડાળા કાપી નાખ્યા. હવે રહ્યું થળિયું. પછી થોડાક દાડા પછી મેં જોયું કે થળિયું કાપી નાખ્યું. અને પછી થોડા દાડા પછી ત્યાંથી હું પસાર થયો મારી ગાડી લઈને, તો જોયું કે થળિયાની નીચેનો ભાગ, મૂળિયા હાથેનો,
1: ઓહો,
0: એને કાઢવાનો પ્રયત્ન કરતા હતા.
1: ઓહો,
0: ખોદી નાખ્યું હતું. અને મેં ગાડી ઊભી રાખી, ઊભી રાખી અને બહુ માનપાનથી એમને કીધું કે વડીલ કેમ છો, મજામાં છો ને?
1: હા,
0: તો કે હા ભાઈ મજામાં છીએ સાહેબ, કે હવે ઓળખ્યા નહીં મેં તમને. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, તમે મને નહીં ઓળખતા પણ હું તમને ઓળખું છું. આમ તો કોનજીભાઈ હું ઓળખતો જ નહોતો. હવે એમની પાસે જઈ અને મેં કીધું, દાદા તમે આ ગાંડા બાવળના પહેલાં ઉપરથી ડાળ કાપી નાખ્યા, પછી ઊભું રહેલું થળિયું કાપી નાખ્યું, હવે થળિયાનું નીચેનો ભાગ અને આ મૂળિયા કાઢવા તમે બેઠા, તો તમે અહીં કોઈ બીજું ઝાડ રોપવાના છો? આવું પૂછ્યું. તો મને કે ભાઈ હું ઝાડ તો નથી રોપવાનું, પણ આ તો લાકડા સારું મારે હળગાવવા સારું કોમ લાગે એમ. તમે કહો કાકા, તમે જે આ ખોદો છો ને એને મૂળિયા હાથે, બહુ ખોટું કરો છો. વરહાત આવશે એટલે આ થળિયું છે ને ફરી પાછું

0: ઊંચું થશે અને ફરી પાછું એને ડાળીઓ આવશે અને ફરી પાછું ઊંચું થશે, ફરી પાછો તમારા ઉપયોગમાં આવશે. પણ તમે તો એને છે ને મૂળ હાથે કાઢી લઈ જાઓ છો, ફરી જિંદગીમાં કશું કામ આવવાનું છે તમારે? એટલે જરાક તો વિચારો ભલા આદમી. આમ થોડો કડક થયો, મને કે સાહેબ તમે આ આ જંગલ ખાતાના સાહેબ છો? મેં કહ્યું સાહેબ તો નહીં, પણ થોડોક વિચારીને કાપો તો સારું. પછી મારા મોઢા હમું જૂતર્યા બે જણ, અને હું ગાડી પાસે ગયો અને લઈને ચાલવા માંડ્યા. એમનું માલ સામાન હતું તે. પછી બીજા દાડે ત્યાંથી હું પાછો પસાર થયો કોનજીભાઈ, તો એ થળિયું એમને એમ હતું. પછી વરસાદ આવ્યો અને એનો વિકાસ થયો, પછી એ થળિયું મોટું થયું, ઉપર ડાળીઓ આવી. પછી મેં જોયું કે ફરી પાછા બીજે વર્ષ લોકો એને કાપતા હતા.
1: ઓહો, બહુ ભારે કર્યું હો
0: કાનજીભાઈ. આવી વાત છે કે લોકો નિકંદન કાઢે એમ કે છે તો મૂળિયા સમેત કાઢી નાખે.
1: સાચી વાત છે.
0: અલ્યા ભાઈ, મૂળિયા તો રહેવા દે કમ સે કમ.
1: અરે ભાઈ, તમે ઘણા લોકો નહીં જોયા, મોટું ઝાડ હોય ને ગુલમરનું અમારા રસ્તે, તો મોટા ગુલમરના ઝાડ થયા છે. પહેલા શું કરે ખબર? એક ડાળ કાપે, બીજા દાડો બે ડાળ કાપે, ત્રીજા દાડો ત્રણ કાપે, ચોથા દાડો અડધું કાપી નાખે થળિયું, અને પાંચમા દાડો હમુદલું ઊંસું મિલ દે. બોલો, આ એમની ટેકનિક, એટલે કોઈને નજરમાં આવે નહીં.
0: કોણ છે ભાઈ?
1: હા,
0: આપણે આપણે પાછલી પીઢીને વારસામાં કંઈક તો આવવું જોઈએ, અને ભલા આદમી બીજું તો કંઈ નહીં, પણ એ જીવતો રહે એવું વાતાવરણ આવવું જોઈએ. સમજે એને છે ને શ્વાસની તકલીફ તો પડશે, કેમ કે ઓક્સિજન નહીં હોય તો તકલીફ પેદા થશે. અને ઘણા એવા વૃક્ષો છે ને કોનજીભાઈ, તો રાતના પણ ઓક્સિજન જ એ બહાર કાઢે છે.
1: બરાબર છે.
0: આ પીપળો છે એ 24 કલાક ઓક્સિજનનું જ ઉત્પાદન કરે છે.
1: બરાબર.
0: જ્યારે બીજા ઝાડ છે એ દિવસે ઓક્સિજન આપે અને રાતના કાર્બન ડાયોક્સાઇડ છોડે.
1: બરાબર.
0: પીપળો એવું વૃક્ષ છે એ કાયમ માટે ઓક્સિજન જ આપે. અને કોનજીભાઈ, આપણે વાતો તો બહુ છે, પણ અત્યારે વાતોને વિરામ આપીએ અને છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ. આ સાથે જ આજનું આ કૃષિ જગત કાર્યક્રમ હવે સમાપ્ત થાય છે.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.9 દશાંશ મેગાહર્ટ્ઝ પરથી. અત્યારે સાંજના 6:30 થયા છે. સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. વિજ્ઞાપન સાંભળીશું લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મ ગંગા જમુના સરસ્વતીનું ગીત.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કુમાર સાનુના સ્વરમાં ફિર તેરી કહાની યાદ આઈ ફિલ્મનું ગીત.

0: ભટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગદ્દાર ફિલ્મ ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: ચાઇના ગેટ ફિલ્મ ગીત સાંભળીએ. વલ્કા યાજ્ઞિક અને સાથીઓના અવાજમાં.

सोनू निगम, रूप कुमार राठौर अने विनोद राठौर ने आपे सांभळ्या फिल्म बॉर्डर नो गीत हतो। आ साथ ज आजनो आ हिंदी फिल्म संगीत नो गुलमोहर कार्यक्रम अहीं समाप्त करीए छे। आकाशवाणीनू आ गोधरा केन्द्र छे। 7:10 થઈ છે। વિશેષ શૃંખલા મોદી સરકાર કે વિકાસ કે ભારત સાન, આ કાર્યક્રમ હવે અમે દિલ્હીથી રિલે કરીશું બસ થોડી જ વારમાં।

0: અથવા ડાયસેન ચુરોન જે પોલોના નામે આવે છે.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ છે. FM 102.1 વિદ્યુત શ્રેણી મેગાહર્ટ્ઝ પર.

0: દિવાળીબેન ભીલને આપે સાંભળ્યા. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. હવે સહપ્રસારિત કરીશું આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચારનું સહપ્રસારણ.
1: ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી. અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત 4399 દિવસ સેવા આપીને શ્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. તેમણે સતત 4398 દિવસ સેવા આપી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઠરાવ શ્રી મોદીની રાષ્ટ્ર પ્રત્યેની સતત સેવામાં ઐતિહાસિક સીમાચિહ્નને માન્યતા આપે છે. શ્રી વૈષ્ણવે નોંધ્યું હતું કે 80 કરોડથી વધુ નાગરિકો મફત અનાજ, જ્યારે 60 કરોડથી વધુ લોકો મફત તબીબી સારવાર મેળવી રહ્યા છે. ઠરાવ મુજબ આ પ્રયાસોએ દેશના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો છે અને 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે યુવાનો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે.
2: प्रधानमंत्री जी युवा शक्ति को भारत की सबसे बड़ी पूंजी मानते हैं और इसीलिए प्रधानमंत्री जी ने कौशल विकास, स्टार्टअप इंडिया, इनोवेशन, डिजिटल इकोनॉमी, स्पोर्ट्स, उद्यमियता और फिटनेस को बहुत एक एम्फेसिस के साथ कई तरह के प्रोग्राम्स बनाए, जिसमें भारत को एक बहुत बड़ी खेल शक्ति के रूप में उभरा है, वर्ल्ड के 3 लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम्स के रूप में उभरा है. मिशन चंद्रयान और वैज्ञानिक क्षमता हमारी देश की इस कार्यकाल में बहुत बड़ी है.
1: આ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ 6 કિલોમીટરથી વધુ મેટ્રો કોરિડોર અને 5 સ્ટેશનોનો સમાવેશ કરે છે.
2: आज कैबिनेट में 3 फैसले लिए गए. एक फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और 2 फैसले अमरावती, जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके 2 फैसले लिए गए. अहमदाबाद मेट्रो

0: 2024 ને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે એનઈપીએ વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક માર્ગો સુધી મર્યાદિત રહેવાને બદલે તેમની યોગ્યતા અને આકાંક્ષાઓ સાથે સુસંગત શિક્ષણ મેળવવા સક્ષમ બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આજે ભારતીય નૌકાદળ માટે 20 અદ્યતન ક્ષમતાવાળા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જીએનએસએસ ઝામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમાં ઓછામાં ઓછા 75% સ્વદેશી સામગ્રી હશે. સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન શ્રેણી હેઠળના આ કરાર પર સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની હાજરીમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સિસ્ટમો સેટેલાઇટ સિગ્નલ સંપાદન અને ટ્રેકિંગમાં વિક્ષેપ પાડીને સિગ્નલ સ્ક્રૂપિંગ અને ભ્રામક જામિંગ દ્વારા દુશ્મન જીએનએસએસ રિસીવરોની કામગીરીને નબળી પાડવા સક્ષમ છે. આ સિસ્ટમોના સમાવેશથી ઉચ્ચ જોખમી વાતાવરણમાં ભારતીય નૌકાદળના જહાજોની કાર્યકારી સલામતી વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બુલ્ગેરિયાના સોફિયા ખાતે રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે હજારો વર્ષોની કલાકૃતિઓના નોંધપાત્ર સંગ્રહનું અવલોકન કર્યું અને બુલ્ગેરિયાએ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના અનેક પાસાઓને કેવી રીતે સાચવ્યા છે તેની ઊંડી સમજ મેળવી. વિદેશમંત્રી સોફિયાની મુલાકાતે છે, જ્યાં તેઓ બુલ્ગેરિયન વડા સાથે મુલાકાત કરશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ ઝામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે સુર માધુરી, હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ એન ઇવનિંગ ઇન પેરિસ. આ ફિલ્મનું ગીત સાંભળીએ મોહમ્મદ રફી આશા ભોસલેના સ્વરમાં.

આશા ભોંસલે, અમિતાભ બચ્ચન, શરદ કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ધ ગ્રેટ ગેમ્બલર. તેઝાબ ફિલ્મ સાંભળી નીતિન મુકેશ, અલ્કા યાજ્ઞિક, શબ્બીર કુમાર અને સાથીઓને.

મોહમ્મદ રફી, આશા ભોંસલેને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું કુરબાની. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રાત્રિના 8:30 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. અમર ભટ્ટને સાંભળીએ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જન

0: आत्मविश्वास ने અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સુરેશ દલાલની રચના સાંભળીએ વૈશાખી દેસાઈ શિવાંગી દેસાઈના સ્વરમાં.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની.

0: અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 મિનિટે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.

फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.5 दशांश मेगाहर्ट्ज़ पर आकाशवाणी आगोधरा केन्द्र श्रोता मित्रों अत्यारे रात्रि 11:10 અને 17 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની આ રાત્રિ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મુલાકાત થશે આવતીકાલે સવારે 5:55 એટલે કે સભા પ્રારંભે. ત્યાં સુધી અત્યારે આપશો રજા આપણા દોસ્ત નૈષધ વસૈયાને. શુભરાત્રી.